નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર, વિક્રમ સંવત 2082ની જેઠ વદ અમાસ અને આજે છે તારીખ 14 જુલાઈ 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો

આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનું મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. સભાનો શુભારંભ કરીશું 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારામાં વિષય અનુકૂળતા, વક્તા વેદાંગ દવે. શ્રી રામચરિત માનસ ગાન સાંભળશો 6:35. જૂના ફિલ્મના ગીતો રજૂ કરીશું કાર્યક્રમ સુર સરિતામાં 6:45 અને ત્યારબાદ 7:00 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. 7:20 અને ત્યારબાદ 9:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીત. 8:30 NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સાંભળશો. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. મિત્રો, 10:02 ઉદ્યોગ જગત કાર્યક્રમ અંતર્ગત કચરાનો નિકાલ એ વિષય ઉપર ભરત પ્રજાપતિનો વાર્તાલાપ આપ સાંભળશો. હિન્દી ફિલ્મી ગીત 10:30. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં આજના ગાયક કલાકાર હશે દહેરિયા ગોર. 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો. 11:45 ગેર ફિલ્મી હિન્દી ગીત. 12:02 અને ત્યારબાદ 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીત ગેર ફિલ્મી. 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહ્ય રજૂ કરીશું. 1:30 આપ સાંભળશો કાર્યક્રમ જય ભારતી. અમારી બીજી સભામાં 5:10 હિન્દી ફિલ્મી ગીત સાંભળશો કાર્યક્રમ ગુલમહોરમાં. 5:45 લોકસંગીતના કાર્યક્રમ જેમાં હરિભાઈ ચારણના કંઠે દુહા અને છંદ સાંભળશો તથા કિશોરભાઈ ખાચરના કંઠે દુહાને છંદ રજૂ કરીશું. 6:30 યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. 7:22 કાર્યક્રમ સાંભળશો ગામનો ચોરો. 8:00 કાર્યક્રમ સુરમાધુરી. ગુજરાતી ગીત ગેરફિલ્મી રજૂ કરીશું 8:30. 9:00

15 મિનિટે કાર્યક્રમ સાંભળશો સમાચાર દર્પણ. 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશો. રાત્રિના 10 ગુજરાતી ગીત અને ત્યારબાદ 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે. આજના દિવસનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. આજે સવારના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% રેકોર્ડ થયું. મિત્રો, ગઈકાલે રાતના 8:30 અત્યારે સવારના 5:30 સુધી કોઈપણ વરસાદ નોંધાયો નથી. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર બરાબર 6:00.

મિત્રો, હમણાં જ આપે રચના સાંભળી નરસિંહ મહેતાની. સ્વર હતો નારાયણ સ્વામીનો. કાર્યક્રમમાં હવે સાંભળી ઇન્દિરા શ્રીમણીના કંઠે રૂપાંતે શાહની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે પિંગલની રચનાને સાંભળી. સ્વર હતો હેમંત ચૌહાણનો. મિત્રો, આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃત ધારામાં આજનો વિષય છે અનુકૂળતા, વક્તા વેદાંગ દવે.
1: જીવનના ગહન અનુભવોના ક્ષેત્રમાં લાગણીઓ અને પસંદગીઓની એક જટિલ રચના છે જે આપણી મુસાફરીને માર્ગદર્શન આપે છે. આ સંરચનાના કેન્દ્રમાં અમને અનુકૂળતાની રસપ્રદ વિભાવના મળે છે જે પરિચિતતા અને અનુમાનિતતાનું અભયારણ્ય છે. તેમ છતાં તે તેની સરહદોની બહાર સાહસ કરવાની નિરંતર હિંમત કરતું જ રહે છે અને આ જ પ્રક્રિયા દરમિયાન આપણે ઘણીવાર આપણા અસ્તિત્વના સાચા રસને પામી લઈએ છીએ. ગુજરાતી સાહિત્યની દુનિયામાં આ અનુકૂળતાનું અત્યંત કુશળ રીતે અન્વેષણ કરવામાં આવ્યું છે જે અજ્ઞાતતામાં પગ મૂકવાની પરિવર્તનશીલ શક્તિને ઉજાગર કરે છે. આપણા પ્યારા પ્રખ્યાત ગુજરાતી લેખક શ્રી પન્નાલાલ પટેલની કૃતિઓમાં આપણને તેમના અનુકૂળતાના અજાણ્યા પાણીમાં પોતાના ઉત્કૃષ્ટ ચિત્રણ સાથે વિચારોના વહાણોને હંકારતા જોવા મળે છે. માનવીની ભવાઈ સામાજિક ધોરણો અને અપેક્ષાઓની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. જે વ્યક્તિઓના અનુકૂળતા પહેલાના સ્તરોનું નિરૂપણ કરે છે કારણ કે તેઓ પરંપરાગતતાના બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિગત વિકાસની અનિશ્ચિતતાઓને સ્વીકારવા સામે આરામદાયક છે તેની મર્યાદાઓમાં રહેવાની કિંમત. પ્રેરણાની દીવાદાંડીમાં શ્રી ઉમાશંકર જોશીજી જેવા મહાન કવિઓ આપણને મળે છે જેઓ પોતાની પંક્તિઓ દ્વારા આપણને વણ શોધાયેલાને શોધવા માટે ઇશારો કરે છે. જોશીજીની કવિતાઓ ઘણીવાર ગહન લાગણીઓ અને ચિંતનોને ઉત્તેજિત કરે છે. વાચકો તેમની અનુકૂળતાઓ પર વિચાર કરવા આવકારે છે. તેમના શબ્દો સ્વયં લાદવામાં આવેલી મર્યાદાઓમાંથી મુક્તિની ઝંખના સાથે પડઘો પાડે છે. નિયમિતતાના માનસિક બંધનો મુક્ત થાઓ કારણ કે અજાણ્યામાં તમારો આત્મા ચમકશે. આગળ એક પગલું ભરો, નવીનતાને સ્વીકારો. તમે શું કરી શકો છો તેની ઊંડાઈ શોધો અને તેની ઊંચાઈ શોધો. આવી પંક્તિઓ અનુકૂળતા એટલે કે કમ્ફર્ટ ઝોનની આગળ વધવાના સારને સમાવિષ્ટ કરે છે. એવો વિચાર કે જેઓ અજાણ્યામાં સાહસ કરવાની હિંમત કરે છે તેઓની વૃદ્ધિ અને સ્વશોધની રાહમાં જુએ છે. આપણા પોતાના જીવનમાં કમ્ફર્ટ ઝોન તે સલામતી અને નિશ્ચિતતાની જગ્યા તરીકે પ્રગટ થાય છે. અનુકૂળતા તે છે જ્યાં આપણે નિયંત્રણમાં અનુભવીએ છીએ, પરિવર્તનના અણધાર્યા પવનોથી સુરક્ષિત છીએ. તેમ છતાં તે એક એવી જગ્યા છે જ્યાં સ્થિરતા અને આત્મસંતુષ્ટતાના મૂળ લઈ વિકસિત થઈ શકે છે. સમગ્ર બ્રહ્માંડ આપણને હંમેશા એમ જ દર્શાવે છે કે આ જ અસ્વસ્થતામાં પગ મૂકવાની ક્ષણો છે. પછી ભલે તે સપનાની શોધમાં હોય કે પોતાના સાચા સ્વને સ્વીકાર કરવાની હોય જે આપણા ભાગ્યને આકાર આપે છે. જીવનની ભૂલભુલામણી ભરી પંક્તિઓમાં આપણને માત્ર વાર્તાઓ અને છંદો જ નહીં પરંતુ માનવીય સ્થિતિને પ્રતિબિંબિત કરતા અરીસાઓ પણ જોવા મળે છે. અમે કાલ્પનિક પાત્રો અને કવિતાઓની કલમોના જીવનમાં પ્રતિબિંબિત કમ્ફર્ટ ઝોન સાથેની અમારી પોતાની લડાઈઓ જોઈએ છીએ. અમને યાદ કરવામાં આવે છે

0: જ્યારે કમ્ફર્ટ ઝોન આશ્વાસન આપે છે ત્યારે જાદુ થાય છે. જ્યારે આપણે તેની બહાર કષ્ટદાયક યાત્રા પર આગળ વધવાની હિંમત ધરાવીએ છીએ અને ઘણા જ મનોમંથનો પછી આ જ વિચારો અને ક્રિયાઓને અમલમાં લાવીએ છીએ, તે ત્યાં છે જ્યાં હૃદય અને મનના અજાણ્યા પ્રદેશોમાં કે આપણે વિકાસ, સ્થિતિસ્થાપકતા અને આપણા પોતાના અસ્તિત્વની અમર્યાદ ક્ષમતાઓનો ખજાનો શોધી કાઢીએ છીએ. તો આ જીવને જે જીવન મળ્યું છે તેને જીવવા યોગ્ય બનાવીએ, માત્ર અનુકૂળતાઓથી જ નહીં પરંતુ તેની પરે અનંત આકાશમાં પ્રવાસ કરીએ, અનુકૂળતામાં આપણી મહેનતનો પ્રતિસાદ સાંભળીએ.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત અનુકૂળતા વિષય ઉપર વેદાંગ દવેનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિતમાનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર ચતુરસેન અરે રાજેન્દ્ર કાચરુ, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા ચતુર સેન અને રાજેન્દ્ર કાચરું. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. મિત્રો, લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ યાદે ફિલ્મનું આ ગીત. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત વસંત દેસાઈનું.

મિત્રો, હવે સાંભળીએ તેરે મેરે સપને ફિલ્મનો આ ગીત. ગાયક કલાકાર છે લતા મંગેશકર, બોલ છે નીરજના અને સંગીત એસ ટી પરમનનું.

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર બરાબર 6:55.

મિત્રો, હમણાં જ આપ કાર્યક્રમ સદાબહાર ગીત સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ. ભગવાન સોનાવેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અપીલ કરી છે. કૃષિ વિભાગ હસ્તકના નવનિયુક્ત 24 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરતા કૃષિમંત્રીએ આ અપીલ કરી. નિમણૂક પત્રો એનાયત થયા તેમાં 8 નાયબ પશુપાલક નિયામક, 2 મત્સ્ય અધિકારી અને 14 બાગાયત સુપરવાઇઝરનો સમાવેશ થાય છે.
1: લાભાર્થી અથવા તો કોઈ રજૂઆત કરવા આવે ત્યારે એમને પહેલા એટેન્ડ કરવાનો પણ મને એવું લાગે છે કે લક્ષ્ય કે આપ રાખો તો વધારે આપને આશીર્વાદ પણ મળશે અને દરેક યોજનામાં પરિણામ દેખાય, દરેક લાભાર્થીના ચહેરા પર સંતોષ દેખાય, દરેક નિર્ણયમાં જનહિત દેખાય, દરેક કાર્યમાં પારદર્શિકતા દેખાય, આ અપેક્ષા કે મિત્રો તમારી બધાની જે યુવાન પેઢી છે એમની પાસે રાખીએ છીએ.
0: સુરત શહેરના 6 તાલુકામાં અસરગ્રસ્તોને કુલ 7.20 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 3,715 અસરગ્રસ્ત લાભાર્થીઓને 84 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ કરાયો છે. સ્ટેશન પર મહિલા અને પુરૂષો માટે અલગ અલગ એરકન્ડિશન, પ્રતીક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવી. ગઈકાલથી થયેલી પ્રવેશ ફાળવણીમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ 17 જુલાઈ સુધી નિશ્ચિત કરવાનો રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 19,000 અને ખાનગી કોલેજોની 11,000 બેઠકો માટે આ પ્રવેશ ફાળવાયો છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ઓએમઆર સીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કર્યા છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગઇન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. છોટાઉદેપુરમાં સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સંખેડા તાલુકાની સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિશેષ મુલાકાત લીધી. તેમણે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વૃક્ષ વંદના કાર્યક્રમ યોજાયો. મોડાસા કેળવણી મંડળની વિવિધ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય

0: ભુસેજી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પરમારે આ મુજબ જણાવ્યું.
1: લગભગ 1000 બાળકોની આસપાસ દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે. એવી જ રીતે બીજી બાજુમાં કના સ્કૂલ છે, એમાં પણ 600-700 બાળકોને આ એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે. એટલે આમ કુલ 1800-1900 વૃક્ષોનું વાવેતર દરેક ઘરે થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે.
0: રાજકોટમાં વીજ ચોરી પકડવા વીજતંત્ર દ્વારા તપાસ અભિયાન આરંભાયું છે, જે અંતર્ગત રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા વીજ તપાસ દરમિયાન 1.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન 3595 વીજ જોડાણની તપાસ હાથ ધરાઈ હોવાનું પીજીવીસીએલના અધિકારી તપન વોરાએ જણાવ્યું હતું.
2: અમે આશરે રહેણાંક, કોમર્શિયલ અને વિવિધ પ્રકારના ટેરિફના 3595 જેટલા વીજ જોડાણોને તપાસ કરવામાં આવી અને તેમાં 364 વીજ જોડાણોમાં કોઈને કોઈ પ્રકારની ગેરરીતિ માલુમ પડે, એટલે એ ગેરરીતિના અનુસંધાને 148.87 લાખ, એટલે લગભગ 1.5 કરોડ રૂપિયા જેવી પાવર ચોરીના વિવિધ બિલો આપવામાં આવેલા. આમ જનતાને નમ્ર નિવેદન છે, સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ લાવો અને વીજ ચોરીના દૂષણમાંથી મુક્ત.
0: આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં નહિવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. ચોમાસા દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા વલસાડ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લાની તમામ નદીઓ, દરિયાકિનારા, તળાવો, નહેરો, ચેકડેમ, જળાશયો અને પિકનિક સ્પોટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મહેસાણાના ઊંઝાના જીરુ અને વડિયારીને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ એનાયત કરાયો છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના ઊંઝા જીરા અને ઊંઝા વડિયાળીને GI ટેગ મળતા વૈશ્વિક બજારમાં તેની પહોંચ વધશે અને ખેડૂતોને પણ આનો લાભ મળશે. સાથે જ તેની વિશ્વસનીયતામાં પણ વધારો થશે તેમ માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું.
3: જીરુની ગ્લોબલ GI ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે, ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. GI ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે.
0: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
4: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજ વહેલી સવારથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરાઈ છે. ત્યારબાદ નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે આવતીકાલે સવારે ભગવાનશ્રીનો સોના વેશમાં શણગાર અને ગજરાજોની પૂજાવિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. હંસિની વાજા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ઓડીઆઈ શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે આ મેચ રમાશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. સુરતના અઠવા લાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સ્થળેથી કશું વાંધાજનક મળી આવ્યું નથી. પોલીસે ઇમેલ કરનારની તપાસ શરૂ કરી છે. ભરૂચની દહેજ જીઆઈડીસી ખાતેની એક કંપનીમાં

ભીષણ આગ લાગી હતી. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ દરમિયાન સોલવન્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે અગ્નિશમન દળોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સમયે કંપનીમાં હાજર 10 જેટલા કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોના વેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આવ 7:45 રાષ્ટ્રીય

કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોના વેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ હેમા દેસાઈના સ્વરમાં આ ગીતને. રચના છે ભાસ્કર વોરાની.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફાલ્ગુની શેઠના સ્વરમાં બોલ છે કવિ નાનાલાલના.

મિત્રો, હમણાં જ આપણે નમ્રતા શોધનના સ્વરમાં કવિ સુંદરમની રચનાને સાંભળી. આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડી જ વારમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન, ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત ભારત ટેક્સ 2026નો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ મૂલ્ય શૃંખલામાં વ્યવસાય, રોકાણ, સોર્સિંગ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે વિકસિત થવાનો છે. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% વધારો દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: वाणिज्य और उद्योग मंत्रालय के अनुसार इस वर्ष जून में कुल निर्यात 73 अरब 45 करोड़ डॉलर रहने का आकलन है. इन आंकड़ों के आधार पर पिछले वर्ष के इस महीने के मुकाबले निर्यात में 9.48% की वृद्धि दर्ज की गई. जून में वस्तुओं के निर्यात में तेजी मुख्य रूप से हीरे और जवाहरात, इंजीनियरिंग सामान, जैविक और अजैविक रसायन, इलेक्ट्रॉनिक वस्तुएं और चावल में देखी गई. इलेक्ट्रॉनिक सामान का निर्यात पिछले वर्ष के जून में 4 अरब 14 करोड़ अमरीकी डॉलर से बढ़कर इस वर्ष जून में 4 अरब 93 करोड़ डॉलर हो गया और इस तरह लगभग 19% की वृद्धि दर्ज की गई. मंत्रालय ने बताया कि इस वर्ष जून में वस्तुओं और सेवाओं का कुल आयात 88 अरब 76 करोड़ डॉलर होने का अनुमान है. ये पिछले वर्ष की इसी अवधि के मुकाबले 26% अधिक है. अमरीश की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
0: ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી હતી. સાંભળી અમારા સંવાદદાતા શક્તિસિંહનો અહેવાલ.
2: वार्ता में पिछली बैठक के बाद रक्षा सहयोग में हुई प्रगति की समीक्षा की गई. दोनों देशों ने रक्षा उद्योग, नई तकनीक, साइबर सुरक्षा, अंतरिक्ष और अन्य उभरते क्षेत्रों में सहयोग बढ़ाने पर भी चर्चा की. बैठक में सैन्य आदान प्रदान, संयुक्त मुख्यालयों के बीच सहयोग, समुद्री सहयोग, रक्षा अभ्यास, क्षमता निर्माण, रक्षा उपकरण और प्रौद्योगिकी, विशेष रूप से समुद्री प्रौद्योगिकी तथा संस्थागत सहयोग की भी समीक्षा की गई. रक्षा सचिव राजेश कुमार सिंह ने भारत के रक्षा क्षेत्र में जापान के सहयोग की सराहना की. उन्होंने भारत जापान विशेष सामरिक और वैश्विक साझेदारी के अंतर्गत व्यवहारिक सहयोग पर बल दिया. इससे पहले रक्षा सचिव ने जापान के रक्षा मंत्री शिंजीरो कोइजमुनी से मुलाकात की. उन्होंने रक्षा मंत्री राजनाथ सिंह की ओर से शुभकामनाएं दी.
0: આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગુમ થયેલ એક માછીમારી ટ્રોલર બંગાળની ખાડીમાં પલટી ગયેલી હાલતમાં મળી આવી છે, જેમાં 9 માછીમારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 6 અન્ય હજુ પણ ગુમ છે. આ ટ્રોલર 2 જુલાઈના રોજ 15 માછીમારો સાથે શંકરપુર દરિયાઈ બંદરથી નીકળ્યું હતું. મૃતદેહોને દક્ષિણ 24 પરગણા જિલ્લાના સીતારામપુર લાવવામાં આવ્યા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજેશ મહેતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે અને ખાતરી આપી છે કે ડીએનએ ઓળખ અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહો સોંપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો.

0: પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વિયેતનામના ફુકોક ટાપુ પર સ્પીડબોટ અકસ્માતમાં માર્યા ગયેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને સ્વદેશ પરત લવાયા છે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પાર્થિવ અવશેષો હોચી મિન સિટીથી વિયેતનામ એરલાઇન્સથી ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવાનું સંકલન કરશે. વિયેતનામના ફુકોક ટાપુ પર 32 ભારતીય પ્રવાસીઓ અને 4 સ્થાનિક ક્રૂ સભ્યોને લઈ જતી એક સ્પીડબોટ પલટી ગઈ હતી, જેમાં 15 પ્રવાસીઓના મોત થયા હતા. બચી ગયેલા 16 લોકો પણ ભારત પરત ફર્યા છે અને એક પ્રવાસી હજુ પણ વિયેતનામમાં હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnr.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ઓએમઆર શીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જારી કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગિન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. જો ખોટા જવાબ સામે ઉમેદવારો પ્રશ્ન પસંદ કરી શકે છે અને તેમના દાવાઓ કરેલા વિકલ્પ પર ટીક કરી શકે છે અને 200 રૂપિયાની નોન રિફંડેબલ પ્રોસેસિંગ ફી ચૂકવીને પડકારો સબમિટ કરી શકે છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો પડકાર માન્ય રાખવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. ઓએમઆર ચેલેન્જ સુવિધા આ મહિનાની 15મી તારીખ સુધી ઉપલબ્ધ રહેશે. ભારતે અફઘાન પરત ફરનારાઓની આશ્રય અને પુનર્વસન જરૂરિયાતોને ટેકો આપવા માટે અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને પ્રત્યાવન મંત્રાલયને તંબુ સોંપ્યા છે. વિદેશ મંત્રાલયની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પગલું અફઘાનિસ્તાનના લોકોને ભારતની સતત માનવતાવાદી સહાયનો એક ભાગ છે. ભારતે 2028-29 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે સત્તાવાર રીતે ઝુંબેશ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતની ઉમેદવારીનો પ્રારંભ કરતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે
1: શાંતિ રક્ષા અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને કા એક મહત્વપૂર્ણ માધ્યમ રહી હૈ. ભારતને ઇસ જિમ્મેદારી કે નિર્વહન મે હમેશા અગ્રણી ભૂમિકા નિભાઈ હૈ. અબ તક ભારતને વિશ્વભર મે લગભગ 50 શાંતિ મિશનો મે લગભગ 3 લાખ શાંતિ રક્ષકો કી તૈનાતી કી હૈ. વર્તમાન મે ભારત કે 4,300 શાંતિ રક્ષક 11 સક્રિય શાંતિ મિશનો મે સે 10 મિશનો મે અપની સેવાએં દે રહે હૈ.
0: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી કરશે અને દરિયાઈ સુરક્ષાના ખર્ચને આવરી લેવા માટે વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા પરિવહન કરતા કાર્ગો પર 20% ચાર્જ લાદશે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ નાકાબંધી ફક્ત ઈરાની જહાજો અને ઈરાન સાથે વેપાર કરતા જહાજો પર લાગુ થશે.
2: अमरीका ने कहा है कि उसने रात भर ईरान के कई सैन्य ठिकानों पर हमले किए. इनमें वायु रक्षा प्रणालियों, तटीय रडार केंद्र, मिसाइल और ड्रोन ठिकाने तथा छोटे नौसैनिक पोत शामिल हैं. अमरीका का कहना है कि इस अभियान में पहली बार एक तरफा हमला करने वाले समुद्री ड्रोन का भी इस्तेमाल किया गया. अमरीका के अनुसार ये कार्यवाही ईरान द्वारा वाणिज्यिक जहाजों पर किए गए हमले के जवाब में की गई.
0: हवामान विभागे आज बिहार ओडिशा में भारेथी भारे वरसाद की आगाही करी छे. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે બર્મિંગહામના એજબસ્ટેન ખાતે 3 મેચની શ્રેણીની પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
3: આજના વિવિધ અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, હોર્મુઝને અમે ચલાવીશું, રક્ષક બની 20% ટેક્સ વસૂલશું ટ્રમ્પ. દિવ્ય ભાસ્કર લખે છે, મોંઘવારી 4.38%, ઓગસ્ટમાં વધી શકે છે વ્યાજદરો, હોમ ઓટો લોન મોંઘી થશે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ગિરનાર પર્વત પર બનેગી ચેકપોસ્ટ, સુરક્ષા કે લીએ ટ્રેકર હોગે તૈનાત. અમદાવાદ રેલવેમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર ઓશિકા ચોરાયા. આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને સ્થાન આપ્યું છે.
0: ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026 નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી

0: જૂન દરમિયાન ભારતને કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોમાં સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારેમાં. મિત્રો, મન સ્વસ્થ હોય તો જીવનના દરેક પડકાર સરળ લાગે, અને મન અશાંત હોય તો દરેક સુખ પણ અધૂરું લાગે, ખરું ને? દોસ્તો, આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. અભ્યાસ હોય, નોકરી હોય કે મનોરંજન, દરેક કાર્યમાં ડિજિટલ ટેકનોલોજી ઉપયોગી સાબિત થાય છે. પરંતુ જ્યારે ટેકનોલોજી આપણા સમય, ઊંઘ અને મન પર હાવી થવા લાગે, ત્યારે તેના પ્રભાવ વિશે આપણે વિચારવાની જરૂર છે. આજે ઘણા લોકો સવારે આંખ ખોલે તે પહેલા મોબાઈલ શોધે છે, અને રાત્રે ઊંઘતા પહેલા છેલ્લી નજર પણ સ્ક્રીન પર જ હોય છે. સતત આવતી નોટિફિકેશન્સ, સોશિયલ મીડિયાનો લગાવ અને ઘણા સમય સુધી સ્ક્રોલિંગ, આ બધું જ બાબતો આપણી વચ્ચે ઘેરાઈ ગયા છે, જેના પરિણામ સ્વરૂપ ચિંતા, તણાવ, આંખની સમસ્યા, ઊંઘમાં ઘટાડો અને એકાગ્રતામાં ઘટાડો પણ જેવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો, આગળ વાત કરીશું તે પહેલાં સંભળાવે આપને અરિજિત સિંહના સ્વરમાં યે જવાની હૈ દીવાની ફિલ્મનું આ ગીત.

0: हेलो
1: राजेश जी, हूँ पुलिस स्टेशन थी बोलूं छू।
0: फरी थी
1: तमें डिजिटल अरेस्ट मा छो, बीजा रूम मा जाओ। एकला तमारा पार्सल मा थी ड्रग्स मळ्या छे, लांबा जशो।
0: 10 लाख आपी दो, बची जशो।
2: सर आटला क्या थी?
0: एक लिंक मोकली छे, हमना प्रोसेसिंग माटे 2 लाख मोकलो, बाकी ना पची।
2: सर 2 लाख?
3: शू थयो पप्पा?
2: बेटा कही रिया छे के मारा पार्सल मा ड्रग्स मळ्या छे।
1: अरे
2: कापी नाख्यो।
3: पैनिक नहीं करो पप्पा, डिजिटल अरेस्ट जेवू काइंच नथी होतू, आ बधा फ्रॉड छे।
2: फ्रॉड?
3: पुलिस, बैंक, आरबीआई वगैरह ना नाम थी आवनारा साइबर अपराधियों ना फोन के वीडियो कॉल थी सावधान रहो। तेमने कोई पैसा ना मोकलो अने तरत पुलिस मा रिपोर्ट करो। जो तमे समझदारी नहीं बतावो
4: तो पैसा गुमावशो।
5: आरबीआई कहे छे,
3: जानकार बनो, सतर्क रहो।
6: दोस्तों, जेम आपणे आपणा शरीरने रोगमुक्त राखवा माटे डिटॉक्स करावीए छे, तेवी ज रीते डिजिटल डिटॉक्स पण एटलું જ જરૂરી છે। डिजिटल डिटॉक्स એટલે ટેકનોલોજીનો સંપૂર્ણ ત્યાગ નથી, પરંતુ તેનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ। મિત્રો, આ ડિટોક્સ કરવા માટે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોવાની જગ્યાએ પ્રાણાયામ, યોગ, પ્રાર્થના અને મેડિટેશન માટે થોડો સમય નીકાળવો। સુવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં સ્ક્રીનનો ઉપયોગ બંધ કરવો, તેની જગ્યાએ કોઈ પણ પુસ્તક વાંચવું, બિનજરૂરી નોટિફિકેશન્સ બંધ રાખવા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે તેમાં ટાઈમર રાખવું, જેના કારણે આપણને સ્ક્રીન ટાઈમનો ખ્યાલ આવે। દોસ્તો, ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, પરંતુ તેની સાથે સાથે આપણા વાસ્તવિક જીવનમાં પણ સંતુલન રાખવું એટલું જ જરૂરી છે, જેથી મન શાંત અને સ્થિર રહી શકે।

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस में रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में कांप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए। चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: મિત્રો, આજે છે 14મી જુલાઈ। ભારતીય હિન્દી સિને જગતના મહાન સંગીતકારોમાંના એક એવા મદન મોહનની પુણ્યતિથિ। હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં અનેક મહાન સંગીતકારોએ પોતાના અમર સર્જનોથી શ્રોતાઓના દિલ જીતી લીધા, એમાં મદન મોહનનું નામ ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે। તેઓને ગઝલોના બાદશાહ અને મેલોડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે। તેમના સંગીતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની મધુરતા, ભાવનાની ઊંડાઈ અને આત્માને સ્પર્શી જાય એવી સરળતા જોવા મળે છે। વર્ષ 1950થી 1975 દરમિયાન તેમણે લગભગ 95 હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું અને લગભગ 700 જેટલા ગીતો રચ્યા। તો દોસ્તો, સાંભળીએ તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતને।

દોસ્તો, હમણાં જ આપે મદન મોહનને સંગીતબદ્ધ કરેલ મેરા સાયા ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર હતો આશા ભોંસલેનો. મિત્રો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ. સવારે સવારે.

સવારે સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરે છે ગુજરાતી ગેર ફિલ્મી ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ સુદેશ ભોંસલે અને સાધના સરગમના સ્વરમાં કમલેશ સોનાવાલાની આ રચનાને.

0: મિત્રો, હમણાં જ આપે નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના સ્વરમાં ભાસ્કર વોરાની રચનાને સાંભળી.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળે માલિની નાયકના સ્વરમાં આ ગીતને. શબ્દો છે સુરેશ દલાલના.

0: મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મે ગુજરાતીની ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક જ વારમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારના સૂચકાંક સેન્સેક્સ 480 અને નિફ્ટી 140ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત, 6ની શોધખોળ શરૂ. નીટ યુજી 2026ની પુનઃપરીક્ષાની ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાનની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. વિયેતનામ બોટ દુર્ઘટનામાં મૃતકોના દેહ આજે ચેન્નઈ એરપોર્ટ પર પહોંચશે. યુરોપિયન યુનિયને ગાઝા માટે 1 અબજ ડોલરની સહાય એકત્ર કરવા માટે સંકલિત પ્રયાસ શરૂ કર્યા. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાં અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ. રથયાત્રા પૂર્વ

0: રોડવે એટીએસે સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદોની અટકાયત કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ શરૂ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરશે. ભગવાનને સોનાનો વેશ પહેરાવાશે. સુરતના અઠવાલાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બબ્લાસ્ટની ધમકી ભર્યા ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. બિહાર અને ઓડિશામાં આજે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને ભારતીય જુનિયર મહિલા અંડર 21 હોકી ટીમ આજે ઇંગ્લેન્ડના લીલેશોલ્ડ નેશનલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે બેલ્જિયમ સામે ટકરાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ ઉદ્યોગ જગત.

0: કાર્યક્રમના પ્રસ્તુતકર્તા શશિકાંત પરાતે. ઉદ્યોગ જગત કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને નિમિષા જાનીના નમસ્કાર. મિત્રો, દેશની અર્થવ્યવસ્થામાં દરેક ક્ષેત્રનું એક મહત્ત્વ છે. અનેક પ્રકારના ઉદ્યોગો, કૃષિ, પશુપાલન, કાપડ, હીરા ઉદ્યોગ તથા અનેક નાના મોટા વ્યવસાયો જે મોટા ઉદ્યોગોમાં કાચો માલ પૂરો પાડે છે તે બધા જ પ્રકારના વ્યવસાયોનું, ઉદ્યોગોનું ખૂબ મહત્ત્વ છે. આપણે જ્યારે ઘર ચલાવીએ છીએ તો તેમાં પણ રોજિંદો કચરો ઉત્પન્ન થાય છે અને આપણે તેનો યોગ્ય રીતે નિકાલ કરીએ છીએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જેમ ઘરમાં તેમ ઉદ્યોગોમાં પણ કચરો પેદા થાય છે. આ ઔદ્યોગિક કચરાનો જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તેના થકી થતું પ્રદૂષણ ખૂબ હાનિકારક હોય છે. આપણે અવારનવાર સમાચારોમાં સાંભળીએ છીએ, વર્તમાનપત્રોમાં અહેવાલો વાંચીએ છીએ કે અમુક પ્રકારનો ઔદ્યોગિક કચરો, દૂષિત પાણી વગેરે નદી નાળામાં છોડવામાં આવે છે, જેના થકી નદીઓ, પાણીના સ્ત્રોતો તથા જમીન દૂષિત થાય છે. તો આવી વસ્તુઓનો ઉદ્યોગો થકી યોગ્ય નિકાલ જરૂરી છે. આજના ઉદ્યોગ જગત કાર્યક્રમમાં સાંભળીએ આ જ વિષય પર વધુ વાત, ઔદ્યોગિક કચરાનો નિકાલ. આ વિશે વાત કરી રહ્યા છે ભરતભાઈ પ્રજાપતિ.
1: શ્રોતા મિત્રો, ઉદ્યોગ જગતની આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારના ઉદ્યોગો, ઉદ્યોગોની ઉત્પાદન પદ્ધતિ, વિજ્ઞાન

ટેકનોલોજીના વિકાસની સાથે સાથે બદલાતી જતી માનવની જીવનશૈલી તથા માનવીની જરૂરિયાતોનું બદલાતું જતું સ્વરૂપ એ વગેરે પાસા ધ્યાનમાં લઈને ઉદ્યોગ જગતનું મહત્વ અને માનવજીવન, પર્યાવરણ તથા પ્રકૃતિ ઉપર તેની વર્તાતી અસરો વિશે આજે અહીં આપણે વાત કરવી છે. વર્તમાન યુગ ઔદ્યોગિક વિકાસનો યુગ છે. એક સમયે આપણો દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાતો હતો. આજે આપણો દેશ ઉદ્યોગ પ્રધાન દેશ બની રહ્યો છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં એના માપદંડ તરીકે ખેતી, ઉદ્યોગ અને સેવા એમ ત્રણ ક્ષેત્રો માનવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રોમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું યોગદાન અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું ગણાય છે. આપણા દેશમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ અને પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આર્થિક વિકાસ વધતા જીડીપીની સાથે ઉદ્યોગો વધવાની સાથે તેની આડઅસરો તથા માનવજીવન, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ ઉપર થનારી વિપરીત અસરો વિશે પણ સુજ્ઞ નાગરિકે વિચાર કરવો જોઈએ. ઉદ્યોગોના વધતા વ્યાપ સાથે એક મુખ્ય સમસ્યા વિશે વિચાર કરવો જોઈએ અને તે સમસ્યા છે ઔદ્યોગિક કચરાના નિકાલની સમસ્યા અને તેની વ્યવસ્થા. આવશ્યકતા એ શોધખોળની જનની છે. એ ઉક્તિ અનુસાર જેમ જેમ માનવ વસ્તી વધતી ગઈ તેમની જરૂરિયાતો તેમ તેમ વધતી ગઈ અને તેમ નવા નવા સંશોધનો થતા ગયા અને વિકાસ થતો ગયો. પહેલાના સમયમાં જરૂરિયાતો સીમિત હતી, તેથી સાદું શ્રમ વિભાજન અને એ દ્વારા જ્ઞાતિગત વ્યવસાય દ્વારા જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું. હસ્તકલા, લલિતકલા આ વગેરે દ્વારા ઘરેલુ ઉત્પાદનો થતા હતા, તેથી પર્યાવરણને કોઈ ખાસ ઝાઝું નુકસાન થતું ન હતું. પરંતુ વર્તમાન સમયમાં જરૂરિયાત આપણી કુદકે ને ભૂસકે વધી રહી છે, તેથી ઝડપી ઉત્પાદન માટે યંત્રો અને મશીનોનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે. માનવ જરૂરિયાતે શોખનું સ્વરૂપ અપનાવી લીધું છે, તેથી તેને પહોંચી વળવા તથા તેને સંતોષવા માટે કૃત્રિમતાનો આશરો લેવો પડે છે. કુદરતી સંપત્તિ તેના માટે અપર્યાપ્ત બની રહી છે. પ્લાસ્ટિક, થર્મોકોલ, પોલિસ્ટર યાર્ન, ફિલામેન્ટ યાર્ન આ વગેરેનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ખાનપાનમાં પણ કૃત્રિમ રંગો, રસાયણો અને વિવિધ પ્રકારના ફ્લેવરનો ઉપયોગ વધી રહ્યો છે. ભોજન સમારંભોમાં તથા મેળાવડાઓમાં યુઝ એન્ડ થ્રો, એટલે કે વાપરો અને ફેંકી દો, એ સૂત્ર ચરિતાર્થ થઈ રહ્યું છે. દાખલા તરીકે પહેલાના જમાનામાં ભોજનમાં ખાખરાના પાનમાંથી બનતા પડિયા અને પતરાળાનો ઉપયોગ થતો હતો, જેનાથી પર્યાવરણને કોઈ જ પ્રકારનું નુકસાન થતું ન હતું. પરંતુ આજે ભોજન સમારંભોમાં પ્લાસ્ટિક કે થર્મોકોલની ડિસ્પોઝિબલ ડીશ, ગ્લાસનો ઉપયોગ વધી રહ્યો છે. તેના ઉત્પાદનમાં તો પ્રદૂષણ છે જ, સાથે સાથે તેના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એટલે કે ઔદ્યોગિક કચરાના નિકાલની પણ અને ભોજન બાદ વપરાયેલ ડિસ્પોઝિબલ પદાર્થોનું પણ ભૂમિ પ્રદૂષણનું કારણ બની રહ્યું છે. વર્તમાન સમયમાં સૌથી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો જોખમકારક ગણાતા હોય તો તે રંગ અને રસાયણના ઉત્પાદનો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં સૌથી વધારે ઔદ્યોગિક કચરો નીકળે છે. તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો હવા, પાણી અને ભૂમિ પ્રદૂષણની ભયંકર સમસ્યાઓ ઊભી થાય તેમ છે. રંગ રસાયણના ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે કાયદાકીય જોગવાઈઓનો અમલ ન થાય ત્યારે ગેરકાયદેસર રીતે ગંદા પાણીને કેટલાક એકમો ભૂગર્ભમાં ઉતારે છે અથવા તો આસપાસની ખેતીલાયક જમીન ઉપર તેનો નિકાલ કરવામાં આવે છે. ભૂગર્ભમાં નિકાલ કરવામાં આવેલું પ્રદૂષિત પાણી ભૂગર્ભ જળને વધુ પ્રદૂષિત

કરે છે. તેથી જ ક્યારેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાતાળકૂવામાંથી પ્રજાને આપવામાં આવતું પીવાનું પાણી પીળા કે લાલ રંગનું પાણી નળમાં આવતું હોય તેવા ઉદાહરણો પણ જોવા મળે છે. ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવતા કેમિકલ વેસ્ટને કારણે જ્યારે વરસાદ પડે ત્યારે તે સમગ્ર જમીનને ફળદ્રુપતા ઉપર અસર કરે છે. જમીનમાં ભળેલ અશુદ્ધિઓ વૃક્ષ વનસ્પતિ તથા પાકને પણ નુકસાન કરે છે. આવું પ્રદૂષિત જળસિંચન પાકને અસર કરે છે. આવું ઉત્પન્ન થયેલું અનાજ આરોગવાથી માનવ સ્વાસ્થ્યને પણ વિપરીત અસર કરે છે. આવો પ્રદૂષિત જમીનમાં ઉગતી વનસ્પતિ ઘાસ વગેરે આરોગતા પશુઓને પણ નુકસાન કરે છે. માટે ઔદ્યોગિક કચરાનો નિકાલ કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે માટે ઉત્પાદકોએ પ્રામાણિક બનવું જોઈએ. કાયદાનું પાલન કરનાર સત્તાધીશ અધિકારીઓએ નીતિમત્તા જાળવીને પર્યાવરણના પ્રહરી બનીને અમલ કરવો જોઈએ અને અમલ કરાવવો જોઈએ. રંગરસાયણના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા ઝેરી વાયુઓ હવાને પ્રદૂષિત કરે છે અને આવી પ્રદૂષિત હવા માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે આવા ઝેરી વાયુ ઉત્પન્ન કરતા ઉદ્યોગો માનવ વસાહતથી દૂર સ્થાપવા જોઈએ અને તેમની જેટલી માત્રાની છૂટ આપવામાં આવી હોય તેનો અમલ થાય તે પણ જોવું જોઈએ. વિશાળકાય યંત્રો દ્વારા જ્યારે ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે ધ્વનિ એટલે કે અવાજ પ્રદૂષણ થાય છે. તેના અવાજો કારખાનામાં કામ કરતા શ્રમિકોને અસર કરે છે, સાથે સાથે આસપાસમાં વસતા નાગરિકોને પણ અસર કરે છે. કારખાનામાં કામ કરતા શ્રમિકોની શ્રવણ ઇન્દ્રિયને નુકસાન ન પહોંચે તે માટે જરૂરી ઉપકરણો તેમને પ્રાપ્ત થાય અને તેની ગંભીરતા સમજીને તે ઉપકરણોનો ઉપયોગ કરે તે પણ જોવું જોઈએ. ચિકિત્સા ક્ષેત્ર મેડિકલ વિભાગ માટે જે દવાઓ ચિકિત્સા માટેના સાધનો વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગોએ વિશેષ કાળજી લેવી જોઈએ, કારણ કે માનવ આરોગ્ય માટે કામ કરતો આ વિભાગ જો કાળજી ન રાખે તો માનવ સ્વાસ્થ્ય માટે તે ખતરારૂપ સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો તે સારી બાબત છે, પરંતુ ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગમાં લેવાયેલ ડિસ્પોઝિબલ ઇન્જેક્શન, સોય, ગ્લુકોઝ બોટલ, પ્લાસ્ટિકની ટોટી, કોટન, ઓપરેશનમાં વપરાયેલા ઉપકરણો આ વગેરેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. સામાન્ય કચરા સાથે મેડિકલ વેસ્ટ જો વેડવવામાં આવે તો આરોગ્ય સામે ખતરો ઊભો થઈ શકે છે. મેડિકલ ઉપકરણોનું નિર્માણ કરતા ઉદ્યોગોએ વિશેષ કાળજી લેવી જોઈએ તથા તેમાં વપરાયેલા પ્લાસ્ટિકના સાધનોને રિસાયકલ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. ઉદ્યોગો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી છે. ઉદ્યોગો રોજગારી પણ પૂરી પાડે છે. ઘરેલુ ઉત્પાદન રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવવા જરૂરી છે, પરંતુ ઉદ્યોગોની સ્થાપના કરતા સમયે પર્યાવરણ અને નાગરિક સ્વાસ્થ્ય માટે જે કાયદા બનાવવામાં આવ્યા છે તેના માપદંડને ધ્યાનમાં લઈને ઉદ્યોગોને મંજૂરી આપવી જોઈએ. ઉદ્યોગોનું સ્થાન એ ઉદ્યોગોની ઉત્પાદન પદ્ધતિ, ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા જે કચરાનો નિકાલ કરવા માટે કાયદા ઘડવામાં આવ્યા હોય એ કાયદાનું પાલન, આ બધી જ બાબતોની કાળજી લેવામાં આવે તો ઉદ્યોગો માનવ માટે અને સમાજ માટે ઉપકારક બની રહે. અન્યથા ઉદ્યોગો માનવ અને પર્યાવરણ તથા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. વર્તમાન સમયમાં વહીવટી વિભાગ ખૂબ જ આયોજનપૂર્વક ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરી રહ્યો છે. GIDC એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન શહેરના અમુક ભાગમાં સામૂહિક રીતે પ્લોટનું વિભાજન કરીને નાના મોટા શેડ બનાવીને ખાનગી ઉદ્યોગ સાહસિકોને તેની ફાળવણી કરી આપે છે. આ GIDC

0: માનવ વસ્તીથી થોડે દૂર હોય છે, જેથી પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય તથા શ્રમિકો અને કામદારોને વસવાટની નજીક રોજીરોટી અને રોજગારી પ્રાપ્ત થઈ શકે, તેમજ વસવાટથી ઉદ્યોગ સ્થળે યાતાયાતની પણ કોઈ મોટી સમસ્યા ન રહે. આમ આજની ચર્ચા મુજબ જો પદ્ધતિસર અને કાયદાને અનુસરીને ઔદ્યોગિક ઉત્પાદનો કરવામાં આવે, ઔદ્યોગિક કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય, કાયદાનું પાલન થાય એવું કરવામાં આવે, તો ઉદ્યોગો આપણા રાષ્ટ્ર માટે સમસ્યારૂપ ન બનતા રાષ્ટ્રના વિકાસ માટે ચોક્કસ સહાયરૂપ બની શકે.
1: હમણાં આપણે ઔદ્યોગિક કચરાનો નિકાલ આ વિશે ભરતભાઈ પ્રજાપતિનો વાર્તાલાપ સાંભળ્યો. કાર્યક્રમમાં હવે સાંભળીએ એક સુમધુર ગીત.

મિત્રો, આ ગીત સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ રહ્યો છે. નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ ઉદ્યોગ જગત. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા શશિકાંત પરાતે.

0: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન,

0: સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ અરિજિતસિંહના સ્વરમાં છિછોરે ફિલ્મનું આ ગીત. સંગીત છે પ્રીતમનું અને શબ્દો અમિતા ભટ્ટાચાર્યના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવી અરિજિતસિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં. બોલ છે અમિતા ભટ્ટાચાર્યના, સંગીત અમિત ત્રિવેદીનું અને ફિલ્મનું નામ છે કેદારનાથ.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં દરિયા કોરના કંઠે કેટલાક ગીતો સાંભળીશું, જેમાં પ્રથમ રચના છે વિનોદ જોશીની.

મિત્રો, હમણાં જ આપે મેઘબિંદુની રચનાને સાંભળી. સ્વર હતો ધૈર્યગુરનો. દોસ્તો, આ જ કલાકારના સ્વરમાં સાંભળીએ સુરેશ દલાલની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત તેરિયા કોરના કંઠે ગાયેલા કેટલાક ગીતો સાંભળ્યા. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર મોસાળ સરસપુરથી પરત ફર્યા. મંદિરમાં સ્થાપન કરીને સોનાવેશ ધારણ કરાવાયો. ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તજનો જગન્નાથ મંદિરે પહોંચીને દર્શન કર્યા. 149મી જગન્નાથજી રથયાત્રાને લઈ અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ. 544 જર્જરિત મકાનો પર વિશેષ દેખરેખ માટે કર્મચારીઓ, સુપરવાઇઝર તથા રિઝર્વ સ્ટાફને તાલીમ અને માર્ગદર્શન અપાયું. ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત. સેન્સેક્સ 375 અને નિફ્ટી 100 પોઈન્ટ ઘટ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત. 6ની શોધખોળ ચાલી રહી છે. નીટ યુજીની પુનઃ પરીક્ષાની ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર કરાયા. ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઇરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. વિયેતનામ બોટ દુર્ઘટનાના મૃતકોના દેહ આજે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચશે. અને યુરોપિયન યુનિયને ગાઝા માટે 1 અબજ ડોલરની સહાય એકત્ર કરવા માટે સંકલિત પ્રયાસો કર્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોનિન કાર્યક્રમ હેલો હેલો. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના સ્ટુડિયોમાંથી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. સંબંધોના સેતુ સમાન અને વાતોના વહેણથી વહાલ વરસાવતો આપનો પોતાનો આપનો મનગમતો ફોનિન કાર્યક્રમ એટલે હેલો હેલો. કહેવાય છે ને કે શબ્દોમાં જો સૂર પુરાય તો લાગણીઓ જીવંત થઈ જાય. બસ તમારા અને અમારા આ જ અનોખા સૂરને એક તાંતણી બાંધવા માટે આજે ફરી અમે હાજર થયા છીએ. આપના દિલની વાતો અને આપની પસંદગીના સથો

0: સવારે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફર ખૂબ જ યાદગાર બનવાની છે. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આ સુરીલો સંવાદ.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
0: શ્રોતા મિત્રો, આપણે કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા અમદાવાદની આગવી ઓળખ સમા બે દિવસ પછી આવનારા પર્વને યાદ કરવું છે. એવું પર્વ જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. જી હા શ્રોતા મિત્રો, હું વાત કરી રહી છું રથયાત્રાના પર્વની. 16મી તારીખે રથયાત્રાના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદની આપણી આ રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણા ગુજરાત રાજ્યની સંસ્કૃતિ, કોમી એકતા અને અખંડ આસ્થાનું પ્રતીક છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે જગતના નાથ નગરમાં ફરે ત્યારે ભક્તોની આંખો ધન્ય થઈ જાય છે. રથયાત્રાના પાવન અવસરે સમગ્ર વાતાવરણ જય રણછોડ માખણ ચોરના નારા સાથે ગુંજી ઉઠશે. આપણે સૌ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ.
5: હેલો હેલો
0: હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ, આપ કોણ બોલો છો?
5: હું તળાજા વેળાવદરથી નારસિંહભાઈ બોલું છું બેન.
0: નારસિંહભાઈ?
5: તમને મુલાકાત કરવા ફોન ની સદનસીબે ફોન લાગી ગયો, બહુ મને આનંદ છે.
0: તો અમે ફોન મિત્ર તરીકે અમારા ફોન ઇન કાર્યક્રમમાં આપને આવકારીએ છીએ અને અમને પણ ખૂબ આનંદ થયો કે આપ અમારા ફોન ઇન કાર્યક્રમમાં ફોનના માધ્યમથી જોડાયા છો.
5: રેડિયાનો તો હું સ્વચ્છ

0: લાગે છે, વરસાદ ઓછો થવાનું.
1: પર્યાવરણ હોય બધું, માનો ને કુદરત ચીજ બધું છે, અને બધું કેમિકલ ના બધું લોહી નાખેલું છે.
0: જી, અને વરસાદી પાણી નો સંગ્રહ કરો છો આપ?
1: વરસાદી પાણી નો સંગ્રહ તો આમ કુવામાં ને ડારમાં અમે ઉતારીએ છીએ પાણી. વરસાદી પરનાળ થી ડારમાં પાણી ઉતારીએ છીએ. તો આજે મારે ગીત સાંભળવાનું છે.
0: કયું ગીત સાંભળવું છે?
1: સાંદ ની સાંદ ને સાંદ વચ્ચે હે ચારો છે નહીં, ચાર ભી એક છે હતા હજારો છે નહીં.
0: જી જી, નમસ્કાર નરસિંહભાઈ. આ રીતે જ અમને ફોન કરતા રહેજો અને આપની પસંદગી અમને જણાવતા રહેજો.

0: હેલો,
1: હેલો,
0: હા જી, કોણ બોલો છો?
1: ગામ ચાંદા તાલુકા સરતરફો જીરો પાટણ થી અમે બોલી છી.
0: કોણ બોલો છો?
1: પ્રેમિલાબેન.
0: પ્રેમિલાબેન. પ્રેમિલાબેન, ફોન ઇન કાર્યક્રમમાં તમારું સ્વાગત કરીએ છીએ. તમે શું કરો છો પ્રેમિલાબેન?
1: અમે ખેતીવાડી કરીએ છીએ.
0: શેની ખેતી કરો છો?
1: અત્યારે વસારે મગફળી ચોમાસે વાવી છે
0: જી,
1: અને ઘરનું કામ ને ભરતકામ કરી.
0: કયા પ્રકારનું ભરતકામ કરો છો તમે?
1: કચ્છી ભરત.
0: કચ્છી ભરત કરો છો? ખૂબ સરસ વાત છે. તેમાં પાણી કેવી રીતે આપો છો?
1: અમે ધોરિયાથી આપી.
0: ધોરિયા પદ્ધતિ?
1: ફુવારા પદ્ધતિ હજી નથી અમારે.
0: હા
1: હા, એટલે અમે હાથે ધોરિયા પદ્ધતિ કરી.
0: જી, આપને કયું ગીત સાંભળવું છે પ્રમિલાબેન?
1: મારે કેસરી ફિલ્મનું તેરી મિટ્ટી મેં મિલ જાય.
0: પ્રમિલાબેન, સંભળાવીએ કેસરી ફિલ્મનું આ ગીત.

0: હેલો,
1: હેલો,
0: હા જી, કોણ બોલો છો?
1: અમે ભાવનગર જિલ્લાના સિહોરતા તાલુકામાંથી મેમણકોલીમાંથી બોલી.
0: આપનું નામ જણાવશો?
1: મારું નામ સોફિયા છે.
0: સોફિયા બેન બોલો છો?
1: હા, હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું.
0: બોલો સોફિયા બેન,
1: મારા બાબા સાથે વાત કરશો?
0: જી કરીશ ને. શું નામ આપનું?
2: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી હું રશીદાબેન બોલું.
0: રશીદાબેન?
2: રશીદાબેન
0: જી. રશીદાબેન, આપ શું કરો છો
2: અત્યારે? તો હું ફ્રી જીવન જીવું છું. મારી 70 વર્ષની ઉંમર છે.
0: જી રશીદાબેન, આપ રેડિયો સાંભળો છો?
2: અરે રેડિયો કેટલા 7 વર્ષની હતી ત્યારથી સાંભળું છું.
0: અરે વાહ, આપને કયું ગીત સાંભળવું છે?
2: ગીત તો મને બધા ગમે છે, પણ વધારે પ્રિય ઓલું નીલકમલનું ગીત ગમે છે.
0: નીલકમલનું કયું ગીત સાંભળવું છે આપને? રશીદાબેન, આપે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જી જી, ખૂબ ખૂબ આભાર. આપના જેવા શ્રોતા મિત્રો નિયમિત રીતે રેડિયો કાર્યક્રમો સાંભળે, આપના પ્રતિભાવો અમને મળે, તો અમે પણ અમારા કાર્યક્રમો વધારે સારી રીતે આપના સુધી પહોંચાડી શકીએ. સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો, ફોન ઇન કાર્યક્રમ. આપ કોણ બોલો છો?
1: ઓ, ગણેશ સોસાયટી ખંભાતથી જિજ્ઞેશ ખારવા વાત કરું છું.
0: જી જી, જિજ્ઞેશભાઈ, ફોન ઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: અહીંયા અમે નિયમિત રીતે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
0: તો આપ કામ કરતા કરતા અમારા કાર્યક્રમો સાંભળો છો?
1: હા જી, રેગ્યુલર અમે કામકાજ કરતા રહીએ અને રેડિયો સાંભળતા રહીએ, આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
0: જી,
1: અને કાર્યક્રમો ખૂબ પસંદ આવે છે અમને.
0: આપના પ્રતિભાવ બદલ આપનો આભાર. અને કયું ગીત સાંભળવું છે આપને?
1: સુપ્રસિદ્ધ ગાયિકા એસ જાનકીજીનું નિધન થયું છે.
0: જી,
1: તેમની યાદમાં અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ફિલ્મ સાહેબનું ગીત સાંભળવું છે.
0: એસ જાનકીજી ખૂબ જ ઉત્તમ કોટીના ગાયિકા હતા અને આપે તેમને યાદ કર્યા, એ પણ ખૂબ સારી વાત છે.
1: મિત્રોમાં છે અમદાવાદથી ધીરજભાઈ રબારી, જુનાગઢથી કિરીટભાઈ સોલંકી, કચ્છના મિત્રો છે ધીરજભાઈ ગજ્જર, હિરેનભાઈ સુપેડા, અબ્દુલ કાદર ખત્રીજી, ગામ જાળિયાના માધુભાઈ, શ્રીનગરથી જીકે પરમાર સર, સુરતથી પિયુષ મહેતા અને નવસારીથી જયેશભાઈ પંચાલ છે મારી સાથે.
0: જિગ્નેશભાઈ, આપને અને આપના મિત્રોને સંભળાવીએ આપની પસંદગીનું સાહેબ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપણે આગળ વધીએ તે પહેલા ખૂબ જ મહત્વની વાત આપની સાથે કરવી છે, જે આપણા જીવનને સાચી દિશા આપે છે, તે છે જ્ઞાન. જુલાઈ મહિનો આપણે વાંચન મહિનો એટલે કે રીડિંગ મંથ તરીકે ઉજવીએ છીએ. કેરળના ગ્રંથાલય ચળવળના જનક પી એન પાનીકરની સ્મૃતિમાં આરંભ કરાયેલો આ ઉત્સવ આપણને પુસ્તકો તરફ પાછા વળવાનો સંદેશ આપે છે. આપણા સૌના જીવન ઘડતરમાં પુસ્તકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ ડિજિટલ યુગમાં ચાલો આપણે પણ એક સંકલ્પ કરીએ કે રોજ થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહી પુસ્તકોના પાનાઓ સાથે સમય વિતાવીએ, કારણ કે વાંચન જ આપણા જીવનને આગળ વધારવામાં મદદરૂપ બનશે. અને હવે જોડાઈએ આપણા હવે પછીના કોલર સાથે.
1: હેલો, નમસ્કાર.
0: નમસ્કાર, આપ કોણ બોલો છો?
1: સાંગદ્રા તાલુકાના રાયગઢ ગામથી નારણ વાત કરું છું.
0: નારણભાઈ, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: પહેલી વખત આ કાર્યક્રમમાં ફોન લાગ્યો આપણો.
0: અમે તમને ફોન મિત્ર તરીકે પણ આવકારીએ છીએ, પ્રથમવાર આપે ફોન કર્યો છે એટલા માટે. અને નારણભાઈ, આપ શું પ્રવૃત્તિ કરો છો?
1: ખેતી કામ કરીએ.
0: શેની ખેતી કરો છો?
1: હાલ કપાસ ને મગફળી નું વાવેતર કરેલ છે.
0: કપાસ અને મગફળી, તો આ વખતે આપને ખેતી કામ માટે પૂરતો વરસાદ અને પૂરતું પાણી મળી રહ્યું છે?
1: જી, હાલ એક વરસાદ થઈ ગયો અને અમે ફરી વખત વરસાદ ની રાહ જોઈ રહ્યા છીએ.
0: હજી તમારે પાણીની જરૂર છે?
1: જી જી, એટલે ખેડૂત ને હું જેમ વરસાદ આધારિત વધારે સારો વરસાદ થાય તો ખેતીવાડીમાં સારું કે પાક મારે.
0: જી, એક ખેડૂત તરીકે આપ વરસાદ ઓછા થવાનું કારણ શું માનો છો?
1: ઓછું કારણ કે કોઈ આ પ્રકૃતિ કોઈ લીલા વૃક્ષો રિયાની ને ન કાપવા જોઈએ વધારે, અને આપણે જીવન જતન કરવું જોઈએ. આ બધા લીલા વૃક્ષો જે રહ્યા ને હાલ એનું વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી આપણું પર્યાવરણ જાળવી રહે.
0: જી નારણભાઈ, આપને કઈ ફિલ્મ નું ગીત સાંભળવું છે?
1: આપણે ઓલું મોહબ્બત નું આપી દીજો ને ઉત્તર ના કોઈ દિલ મેં, કુમાર સાનુ ના અવાજ માં ગીત છે.
0: જી નારણભાઈ, આપે ફોન ઇન કાર્યક્રમ માં ફોન કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની પસંદગીનું આ ગીત આપની સુધી પહોંચાડી રહ્યા છીએ.
1: આવજો
0: આવજો.

0: હેલો.
1: હેલો.
0: હા જી, નમસ્કાર.
1: આકાશવાણી
0: હલો હલો, ફોન ઇન કાર્યક્રમ.
1: હું ભાવનગરથી સિદ્દિકભાઈ કુરેશી બોલું છું.
0: જી જી જી જી સિદ્દિકભાઈ, ફોન ઇન કાર્યક્રમમાં આપને આવકારીએ છીએ. બોલો સિદ્દિકભાઈ, આપ કેમ છો?
1: આભાર, ખૂબ ખૂબ આભાર. બહુ દિવસે આજે મારો ફોન લઈ ગયો.
0: જી,
1: સિનિયર સિટીઝન.
0: જી,
1: મારી ઉંમર 80 વર્ષની છે.
0: જી જી, રેડિયોના કાર્યક્રમો આપ નિયમિત સાંભળો છો?
1: બહુ જ ગમે છે બધા. મને જૂના ગીતના કાર્યક્રમો ખૂબ જ ગમે.
0: જી જી, આજે આપણે ફોન ઇન કાર્યક્રમમાં કયું ગીત સાંભળવું છે?
1: આજે ફોન ઇન કાર્યક્રમમાં અમારે જીવન મૃત્યુ ફિલ્મનું ગીત છે.
0: જી જી, ખૂબ સરસ ગીત છે અને સિદ્દિકભાઈ સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: શું તમે મિત્રો સમયની રેખા પણ કેટલી અજીબ છે, જ્યારે આપ સૌની સાથે વાતોની મહેફિલ જામી હોય ત્યારે સમય ક્યાં પાંખો લગાવીને ઉડી જાય તેની ખબર જ નથી રહેતી. લાગણીઓના આ આદાન પ્રદાન અને આપના સ્નેહભર્યા ફોન કોલે આજના આ કાર્યક્રમને ખરા અર્થમાં જીવંત અને યાદગાર બનાવી દીધો છે. પણ સમયની મર્યાદા આપણને બાંધે છે, એટલે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમની આજની આ સફરને અહીં જ વિરામ આપવાનો સમય થયો છે. પરંતુ જતા પહેલા ખૂબ જ મહત્વની વાત, હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં આપની પસંદગીની વાચા આપવા માટે સમય અને દિવસ ખાસ નોંધી લેશો. દર સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન આપ ફોન નંબર 079 જે કોડ છે, ત્યારબાદ ફોન નંબર 27 54 26 72 અને 27 54 11 95 2754 2672 અને 2754 1195 આ ફોન નંબર પર આપ ફોન કરી શકો છો. તો મિત્રો, આપની પસંદગી જણાવવા માટે અમને અચૂક ફોન કરજો, અમે આપના ફોનની આતુરતાથી પ્રતીક્ષા કરીશું. ત્યાં સુધી આપની આ દોસ્ત નેહાને રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું આશા ભોસલેને. પ્રથમ ગીતના શબ્દો છે ઉમીદ હો ગઈ.

ગેર ફિલ્મી હિન્દી ગીતો આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં હિન્દી ગીતો.

શ્રોતા મિત્રો, આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. ભારત સ્પેન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની સ્પેન મુલાકાતનો પ્રારંભ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ સપ્લાય પ્રોડક્ટ્સના પુરવઠામાં સ્પર્ધા વિરોધી પ્રથાઓમાં સામેલ થવા બદલ એચપી ઇન્ડિયા અને તેના કેટલાક રિસેલર્સ પર દંડ ફટકાર્યો. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીના 20 લાખનું ઇનામ જાહેર કરાયેલા પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી. બેંકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. જળશક્તિ મંત્રાલયે નવી દિલ્હીમાં અખિલ ભારતીય જળ સચિવોની પરિષદનું આયોજન કર્યું. ભાવનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રામાં આજે સોનાના ઝાડુથી છેડા પોરા થશે. ભાવનગરમાં 20% વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં પોલીસે આરોપીઓ પાસેથી 35.94 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. 6 દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી. ફિફા વર્લ્ડ કપમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે થશે. ભારતીય જુનિયર મહિલા અંડર 21 હોકી ટીમ આજે ઇંગ્લેન્ડમાં બેલ્જિયમ સામે ટકરાશે. બર્મિંગહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. અને બિહાર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ભવન્સ ગાયક વૃંદને સાંભળીએ.

રસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળીએ ભવન્સ કાય કૃંદના સ્વરમાં આ ગીત.

રાસબેરી દેસાઈ અને હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
4: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
3: ધારાબેન, પ્રેમ એટલે અડ્યા વિનાનો સ્પર્શ,
4: શબ્દ વિનાનું વર્ણન,
3: આપમેળે થતી લાગણી,
4: મિલન માટે ઇંતજાર,
3: મધદરિયે પણ પ્યાસ,
4: અને પાનખરમાં વસંતની યાદ,
3: અને આ સાંભળતા જ આપણે જેની યાદ આવી જાય ને,
5: એ જ તો છે પ્રેમ.
3: અને ધારાબેન, આ પ્રેમની લાગણીની અભિવ્યક્તિની આપલે કરવાનો કાર્યક્રમ એટલે આપણો સહિયર કાર્યક્રમ
4: પત્રો અને પસંદગી.
3: અને આ પ્રેમની આપલે કરવાનો જે અવસર છે, શ્રોતા મિત્રોના પત્રો દ્વારા આપણે શ્રોતાઓની લાગણીને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ.

0: જિજ્ઞાબેન, આવા પ્રેમ ભર્યા પત્રની આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રથમ આપણે આમ તો પ્રેમ પત્ર જ કહી શકાય અને એ છે રાણા વાવથી કે પાગલ, તસ્લીમ મોહસિન, મેહુલ, નીલોફર, જિન્નત, હસેન ઇવાનુ, સોનલ તથા આદિન સાથે મળીને તેઓ જણાવે છે કે અમારી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ. તો આપને પણ અમારી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ લખવાનું કે અમે આકાશવાણી ભુજના ખૂબ જ જૂના મિત્રો છીએ પણ હમણાં પત્રો લખી શકતા નથી તો દરગુજર કરશો અને પત્રનો જવાબ આપવા નમ્ર વિનંતી. ભુજનો સહ્યર કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. તારીખ 5/5/26 ના રોજ પર્યાવરણ વિશેની માહિતી ડોક્ટર ખાયાલીબેન વૈદ્ય સાથેની મુલાકાત ખૂબ જ પસંદ પડી. પર્યાવરણ વિશેની માહિતી ખૂબ સરસ રહી. સાથે સાથે આઈસ્ક્રીમ અને જ્યુસની અને વાનગી બનાવવાની રીત એ પણ અમને ખૂબ પસંદ પડી. તો રાણવાવથી અમારા માનીત એવા આ સૌ પત્ર મિત્રોને જણાવવાનું કે તમે હવેથી નિયમિત પત્ર લખજો અને કાર્યક્રમ નિયમિત સાંભળીને એના પ્રતિભાવ પણ નિયમિત રીતે અમને મોકલતા રહેજો.
1: તારાબેન, આ પત્ર મળ્યો છે ને એ કોયડાવાળો પત્ર છે.
0: ઓહો,
1: એમાં એમણે લખ્યું છે કે ધારાબેન, જિજ્ઞાબેન, આ પત્ર કોનો હશે જવાબ આપો.
0: બતાવો તો જિજ્ઞાબેન, આપણે ટ્રાય કરીએ ઉકેલવાની.
1: જુઓ ધારાબેન, આ શાયરીના અંદાજમાં લખેલો પત્ર આપણને મળ્યો છે અને દર વખતે મળે છે.
0: તો એ તો છે આપણા રમેશ
1: ભાટિયાનો અને એમણે સરસ મજાની કવિતા લખીને પત્ર લખ્યો છે કે મને ટીવીનો થાક લાગે, મને આકાશવાણીના બગીચામાં લઈ જાઓ, મને મંદિર જવાની તકલીફ છે, મને અર્ચનાની ભક્તિ ગીતોમાં પ્રભુ દર્શન કરાવી દો, મને નવા ગીતોમાં રસ નથી, મને સુગમ સંગીતના ગીતોનો ભંડાર આપી દો, મને બેસુરા ગીતોનો મોહ નથી, મને સુરીલા ગીત સંગીતનો ગુલમહોરમાં ખજાનો આપી દો, મને નમકીનનો શોખ નથી, મને સહિયરની બંને બહેનોની મીઠાશની મીઠાઈ ખવડાવી દો, મોબાઈલના વાયરામાં મારું જીવન વહી જાય એ પહેલા મને આકાશવાણીના દવાની લહેરોની સુરાવલીમાં મારી જિંદગીને સમાવી દો અને મારી

0: શાયરીને શ્રોતાઓમાં લહેરાવી મને સહિયરની સાથે આકાશવાણીમાં અમર બનાવી દો. તો રમેશભાઈ, આપે સરસ મજાની લાગણી આપના પત્રમાં ઠાલવી છે અને આકાશવાણી પ્રત્યેનો અને ખાસ કરીને સહિયર કાર્યક્રમ પ્રત્યેનો જે પ્રેમ છે એ તમે પત્રમાં દર્શાવ્યો છે. તો આપની આ લાગણી બદલ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે સહિયર કાર્યક્રમમાં પત્ર લખતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.
1: તો શ્રોતા મિત્રો, થઈ જાય આપની પસંદગીનું આ સુંદર

અને જિજ્ઞાબેન, હવેના આપણા નિયમિત એવા પત્ર મિત્ર છે ગાયત્રીનગરથી નંદુબેન, વર્ષા, દક્ષા, મનુબેન, ધરતી, પિંકી, તપન અને મુકેશભાઈ. ગાંધીનગર સરખેજ ગાયત્રીનગરથી આ તમામ મિત્રો સાથે મળીને આપણને પત્ર લખે છે. આકાશવાણી સહિયર ભુજના પરિવારને અમારા જય જલારામ. તો આપ સૌને પણ અમારા જય જલારામ. સહિયર કાર્યક્રમના અમો નિયમિત શ્રોતાઓ છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. આકાશવાણી ઉપરથી ઘણા કાર્યક્રમો આવે છે, પણ સહિયરમાં ઘણું બધું સમજવાનું, આરોગ્ય, વાનગી, ભજનો, જોવાલાયક સ્થળો વિશેની માહિતી, બંને બહેનો જિજ્ઞાબેન અને ધારાબેનની રજૂઆત ખૂબ એટલે અતિ ખૂબ સારી હોય છે. તારીખ 31 માર્ચના રોજ કાવ્યની કાવ્ય પંક્તિથી તમે જે રજૂઆત કરી, તેમજ નાટક નાદાન, એ ખૂબ ગમ્યું. અને સાથે સાથે અધિક માસનું મહત્વ, એ વિશેનો વાર્તાલાપ પણ ખૂબ ગમ્યો. તમે સરસ મજાના ગમતા ગીતો પણ આપ્યા, એ સાંભળવાની ઓર મજા આવી. અને અમારા પત્રનું લાગણીસભર વાંચન કરીને એનો ખૂબ સુંદર મજાનો પ્રત્યુત્તર આપ્યો, એ અમે સહપરિવાર ખુશખુશાલ થઈને સાંભળ્યો અને સાથે જમવાય બેઠા હતા. કેમ

0: કે કાર્યક્રમનો સમય 12:30 નો છે, તો પરિવારજનોએ સાથે બેસીને અમારા પત્રનો પ્રત્યુત્તર પણ ચટાકેદાર રસોઈ જમતા જમતા સાથે સાંભળ્યો અને ઓર આનંદ આવ્યો. તો આ રીતે જ નંદુબેન પત્ર લખતા રહેજો, કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
1: ધારાબેન, હવેનો મેસેજ મળ્યો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડનો. તેઓ હર હંમેશની જેમ જણાવે છે કે આપનો ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ હંમેશા સુપર સે ઉપર હોય છે. તેમાં આવતા વાર્તાલાપ, ગીતો, મુલાકાત, વાનગી, રેસીપી ખૂબ સુંદર હોય છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. હમણાં જે અધિક માસનું મહત્વ એ વિશે મૈત્રેય વ્યાસનો વાર્તાલાપ હતો ને, તે ખૂબ પસંદ પડ્યો. સાથે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને યોગમય સંગીત, સંગીતમય યોગ એ વિશે આપે જે બંને બહેનોએ વાતો કરી એમાં ખૂબ બધું જાણવાનું મળ્યું. અને જે નાટક હતું ભાષાનું ભદ્રમ ભદ્ર, એ સાંભળીને તો ખૂબ મજા પડી ગઈ. તો ધર્મેન્દ્રસિંહભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ આપતા રહેજો.
0: અને એવો જ સરસ મજાનું લાગણીસભર એક અન્ય પત્ર છે જે આપણા પ્રથમ પત્ર મિત્ર છે અને આશા રાખીએ કે કાયમ પત્ર મિત્ર બની રહે, અને એ છે મેઘીબેન મેરિયા.
1: તો ધારાબેન, આપણે મેઘીબેનને આપણા નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને મેઘીબેનને કહીએ કે આપ હર હંમેશ આ જ રીતે પત્ર લખતા રહેજો.
0: તેઓ ઢોરી ગામના છે અને જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે અને નિયમિત રીતે પરિવાર સાથે સાંભળીએ છીએ. સાથે જણાવે છે કે અધિક માસનું મહત્વ એ વિશે મૈત્રેય વ્યાસનો વાર્તાલાપ, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ એ વિશે ઉષા ઠક્કરનો વાર્તાલાપ ખૂબ સુંદર રહ્યો અને જાણવાનું ખૂબ મળ્યું. અને સાથે સાથે ચાલો તરોવરને ભજીએ એ વિશે ભાવિની પંડ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ખૂબ સુંદર માહિતી રજૂ કરી, અને સાથે સાથે ચટાકેદાર વાનગીઓ તો ખરી જ. તો કાર્યક્રમ આ રીતે ખૂબ વૈવિધ્યસભર રહે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. તો મેઘીબેન, આ રીતે જ ઢોરી ગામથી આપ આપની લાગણી વહેતી કરતા રહેજો અને અન્યને પણ કાર્યક્રમ વિશે માહિતી આપી અને કાર્યક્રમ સાંભળવાની પ્રેરણા આપતા રહેજો.
1: અને બહેનો, સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: જીજ્ઞાબેન, હવે કોનો પત્ર છે?
1: ધારાબેન, હવે તો પત્રો ખલાસ થઈ ગયા.
0: અરે એવું ના બને, આજે તો સમયથી પહેલા પત્રો કેમ ખલાસ થઈ ગયા? આ તો આપણે પહેલા તો મેનેજ કરવું પડતું કે પત્રો આટલા બધા છે, કાર્યક્રમમાં બધા સમાવવાના છે.
1: ધારાબેન, આપણે સહિયર કાર્યક્રમમાં પત્રો પસંદગીના બે કાર્યક્રમ કરતા હતા.
0: તો એક કાર્યક્રમમાં તો આપણને સમય પણ ટૂંકો પડતો.
1: તો ધારાબેન, ક્યાંક એવું લાગે છે કે આપણા શ્રોતા મિત્રો ક્યાંક આપણાથી નારાજ તો નથી થયા ને?
0: તો શ્રોતા મિત્રો, આપ સૌને એટલું જ જણાવીએ કે જો આપને આ કાર્યક્રમ ચાલુ જ રાખવો હોય તો પછી તમારે પત્રોની લાણી અમારા પર વરસાવવી જ પડશે, અને તો જ આ કાર્યક્રમને ન્યાય મળશે. તો આશા રાખીએ કે આવતા પત્રોની પસંદગીમાં અમે હાંફી જઈએ ને એટલા પત્રો ચોક્કસથી મળશે. અને આ પત્રો અને પસંદગીની આવી સરસ મજાની બધી વાતો સાથે અને લાગણીસભર પત્રોના વાંચનને બાદ આપણે એક અગત્યનો તહેવાર જે આવી રહ્યો છે નજીકમાં જ,
1: અષાઢી બીજનું
0: એને આપણે કેમ ભૂલી શકીએ? તો આમ જોવા જઈએ ને તો આષાઢી બીજ એ ગુજરાતી સંસ્કૃતિ અને ખાસ કરીને ખેતી પ્રધાન સમાજ માટે બહુ મહત્વનો તહેવાર છે. અને એ વિશે એમ પણ કહેવાય કે એ કચ્છનું અને
1: બિલકુલ.
0: ખાસ તો એ કચ્છી નવું વર્ષ છે, અને કચ્છના લોકો એ દિવસે ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે એને ઉજવે છે અને પરંપરાગત રીતે મનાવે છે. અને ખાસ કરીને આષાઢી બીજ એનો પર્યાય એટલે જાણે મીઠી ભાત અને મીઠી લાપસી. આષાઢી બીજ હોય એટલે આ બંને વાનગીઓ તો દરેકના ઘરમાં બને, અને બધા સરસ મજાના કપડાં પહેરી સરસ રીતે તૈયાર થઈ અને પોતાના ઈષ્ટ દેવના મંદિરમાં પગે લાગવા જાય, એકબીજાને હળે મળે અને ઘરના વડીલોને કચ્છી નવા વર્ષ નિમિત્તે પગે લાગે અને એમના આશીર્વાદ પણ લે, અને વડીલો પણ એમના બાળકોને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આજના દિવસે આપે છે.
1: અને બહેનો, આ દિવસ છે ને એ કચ્છી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે. અને ખાસ કરીને જ્યારે ચોમાસાની શરૂઆત થાય ને, ત્યારે ધરતી પુત્રો એવા ખેડૂતો તો નવા વર્ષના શુકન કરે,
0: હા હો જીજ્ઞાબેન,
1: અને ત્યારે તો આ દિવસનો આનંદ બમણો થઈ જાય.
0: અને સાથે સાથે વાવણીની શરૂઆત પણ કરે. અને આમ જોવા જઈએ ને તો એનું ધાર્મિક મહત્વ પણ છે, કેમ કે એ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને એનું ખૂબ મોટું આયોજન પણ અમદાવાદમાં કરવામાં આવે છે. ભક્તો મંદિરોમાં દર્શન કરે છે અને નવા વર્ષની મંગલ કામના કરે છે, અને આ રથયાત્રામાં સર્વે ભક્તો જોડાઈને

0: અલગ જ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જાય છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડે છે. અને જેમ આપણે વાત કરી કે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ તો આ દિવસ ધરાવે જ છે, એટલે કે નવા વર્ષની આ દિવસે એકબીજાને બધા મીઠાઈ પણ, એકબીજાને બધા શુભકામના પાઠવે છે અને ઘરમાં મીઠાઈઓ બનાવવામાં અને એકબીજાના ઘરે વહેંચવામાં આવે છે.
1: અને ધારાબેન, એટલે જ તો કહેવાનું મન થઈ જાય ને કે અષાઢી બીજનો આવ્યો અવસર હરખાયો આજે આખો એ કચ્છ નગર.
0: ધરતી માથે લીલી ચાદર ઓઢાડવા મેઘરાજા પણ આવ્યા છે દ્વાર ખખડાવવા.
1: કોયલના ટોકે ને મોરલાના નાચે, કચ્છી માળું આજ ગરબે ઘૂમે ને નાચે.
0: અસંખ્ય આશા લઈને આવ્યા બીજ, દિલમાં ભરી દે આ અનોખી પ્રીત.
1: ખમીર વંતી ધરતીને વંદન હજાર, કચ્છી નવા વર્ષનો આ સુંદર તહેવાર.
0: સૌને સુખ શાંતિ ને મળે સમૃદ્ધિ, ભગવાન લક્ષ્મી નારાયણ આપે સદબુદ્ધિ.
1: વાદળ ઘેરાયા ને આપે ચમકી વીજ, આવી ગઈ આ પાવન અષાઢી બીજ.
0: કચ્છી માળોના હૈયામાં ઉમંગ અપાર, મુબારક હો સૌને આ નૂતન વર્ષનો તહેવાર.

0: ભક્ત બહેનો, આપને અષાઢી બીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ
1: અને કહીએ
0: કચ્છી નયે વરજી લખ લખ વધાઈયું.
1: તો આ સાથે જ આજનો સહયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આજ માધ્યમથી આજ સમયે
0: આપના માનીતા કાર્યક્રમ સહયરમાં.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો.

माधव रामानुजनी रचना आप सांभळी रह्या हता. प्रवीण जोशीना स्वरमां सुगम संगीतनो कार्यक्रम समाप्त થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઇરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. સમાચાર વિગતવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે 4 દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા હૈ. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા. કુછસે હો ગયા હૈ, કુછસે બાકી. યે બતાતા હૈ કે આજ 60,000 સે ઉપર એક્ઝિબિટર આયે. ઓર સબસે બડી ખાસિયત હૈ ઇસ એક્સપો મે 90% MSME આયે. મેં ઉમીદ કર રહા હું કે ઇસ બાર જો બાયર આ રહે હૈ યે સારે દુનિયા કે રેકોર્ડ કો તોડેંગે.
0: આ કાર્યક્રમ કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વધતા જતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે, જે ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવ્યો છે. ત્રીજા ભારત ટેક્સમાં લગભગ 7,000 ખરીદદારો અને 20,000થી વધુ કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસ માટે યુકેના બજારમાં 99% ડ્યુટીમુક્ત પ્રવેશ પ્રદાન કરશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને લોકોમાં સમૃદ્ધિ લાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
2: ભારત બ્રિટેન વેપાર સમજૌતા લાગુ હોને સે ભારત કા વૈશ્વિક અર્થવ્યવસ્થા સે જુડાવ ઓર મજબૂત હોગા. યહ સમજૌતા આમ લોગો કો ધ્યાન મે રખકર તૈયાર કિયા ગયા હૈ, જિસસે સમાજ કે હર વર્ગ કો લાભ મિલેગા. ઇસ સમજૌતે કે લાગુ હોને કે બાદ ભારતીય નિર્યાતકો કો બ્રિટેન મે કઈ પ્રમુખ ઉત્પાદો પર લગને વાલે શુલ્ક સે પૂરી તરહ રાહત મિલેગી. ઇસકે અલાવા સૂચના પ્રૌદ્યોગિકી ઓર IT આધારિત સેવાઓ, સ્વાસ્થ્ય, શિક્ષા, ઇન્જિનિયરિંગ, દૂરસંચાર ઓર પરામર્શ જૈસે ક્ષેત્રો સે જુડે ભારતીય સેવા પ્રદાતાઓ કો ભી બ્રિટેન કે બજાર મે બહેતર અવસર મિલેંગે. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતે બેલ્જિયમના બ્રસેલ્સમાં પેલેસ્ટેનિયન ડોનર્સ ગ્રુપ PDG બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો. વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ સચિવ શ્રીમતી પ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત લાંબા સમયથી પેલેસ્ટેનિયન

યુનિયન લોકોનો વિશ્વસનીય ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમના ક્ષેત્રોમાં વિકાસ અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે ચાંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી છે, જેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝારખંડ પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને એનઆઈએ તેની ધરપકડ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 નવેમ્બર 2019 પોલીસ ટીમ પર માઓવાદી હુમલામાં ગંજુ મુખ્ય આરોપી હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના એમએસએમઈ મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહ

પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના એમએસએમઈ મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહોને તેમના વતન મછલીપટ્ટનમ, હિન્દુપુર અને કડપામાં પહોંચાડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારે કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. કટિહારના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુનિલ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ચેટ અને ઓડિયો કોલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ સ્થળો વિશે માહિતી સરહદ પાર આતંકવાદીઓને પહોંચાડી રહ્યો હતો. આ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીની આપ લે કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકાએ અબુ મુસા, બંદર અબ્બાસ, બુશેહર, ચાહબહાર, જસ્ક અને કોનારાકની આસપાસના વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઈરાની દરિયાકાંઠાની સંરક્ષણ પ્રણાલીઓ, મિસાઇલ અને ડ્રોન સ્થળો અને દરિયાઈ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. દરમિયાન ઈરાને બહેરીન, જોર્ડન અને ખાડીમાંથી પસાર થતા સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલા 2 ટેન્કર પર હુમલાઓનો જવાબ આપ્યો હતો, જેમાં 1 નાવિકનું મોત થયું અને 8 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્કરો પરના હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું અને 6 ભારતીયો અને 2 યુક્રેનિયન નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં $85 પ્રતિ બેરલ સુધીનો મોટો ઉછાળો આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંક આજે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 115 અંક કરતાં વધુ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. નાણાકીય સંસ્થાઓ અને ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયાના અભા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જોકે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યમનના સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અગાઉ થયેલા હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરાયા હોવાનું હુથી બળવાખોરોએ જણાવ્યું હતું. બેંકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુ આંક વધીને 30 થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 70થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 24 લોકોની હાલત ગંભીર છે. ફિફા વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચ આજે રાત્રે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0 હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે સ્પેને બેલ્જિયમ સામે 2-1 જીત મેળવી હતી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એચબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે મેચ શરૂ થશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. શ્રેણીની બીજી મેચ ગુરુવારે કાર્ડિફમાં અને ત્રીજી અને અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ટોક્યોમાં આજથી શરૂ થયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયા સામે 21-14, 21-11 વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડને પરાજય આપ્યો. દરમિયાન મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન આવતીકાલે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન થશે. સ્નાન પૂર્ણિમા બાદના અંસાર સમયગાળા પછી ભગવાનના આ પ્રથમ જાહેર દર્શન હશે. એવું માનવામાં આવે છે કે સ્નાન પૂર્ણિમા બાદ બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ ભગવાન લાખો ભક્તો સમક્ષ તેમના નવા યુવા સ્વરૂપમાં પ્રગટ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે.
અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા.

0: પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: દિલ્હીમાં ઈએસઆઈ સાથે જોડાયેલી 7 આરોગ્ય પહેલોનો શુભારંભ કરાવશે. તેલંગાણાના સનથનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં લગભગ 668 કરોડ રૂપિયાની યોજનાઓનો પ્રારંભ થશે. આ યોજનાઓથી દેશના લગભગ 53 લાખ વીમા ધારકો અને લાભાર્થીઓને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. તેઓ અન્ય 6 યોજનાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જેમાં સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કરાશે. અમદાવાદમાં શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. મોસાળ સરસપુરથી શ્રી જગન્નાથજી નિજ મંદિરે પધાર્યા હતા. મંદિર ખાતે ભગવાનની પરંપરાગત સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વહેલી સવારે ધ્વજારોહણ કરાયું હતું. ભક્તો માટે માલપુવા, પૂરી શાક અને દૂધપાકનો પ્રસાદ પીરસાયો હતો. આ અંગે મહંત દિલીપદાસજી મહારાજે વધુ માહિતી આપી હતી.
1: રથયાત્રાના પાવન અવસર પર ભગવાન આજ અમાવસ્યાના દિવસે પોતાના નિજ મંદિર રત્નવેદી સિંહાસન ઉપર ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ રહી છે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, ધ્વજારોહણ થયું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ પધાર્યા હતા.
0: ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી, જેમાં 31,000 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ખેડાના ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના આધારે આવતીકાલે રથયાત્રા યોજાશે. યાત્રાધામ ડાકોરની ભગવાન રાજા રણછોડની રથયાત્રા સવારે 9 વાગે નીકળશે, જેમાં રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ સમગ્ર મંદિરમાં ચાંદીના રથમાં પરિક્રમા કરશે. ભાવનગરમાં અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સવારે 8 વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પૂજા અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહેસાણાના વડનગરમાં પણ ગોપાલજી મંદિરની અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 114મી રથયાત્રા બપોરે 2 વાગે નીકળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. 6 દાયકા પહેલા ગીરમાંથી લુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021માં ચિલોત્રાને અરવલ્લીના જંગલમાંથી ગીરના જંગલમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રાને ગીરના જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પક્ષીઓ હવે ગીરના જંગલમાં સ્થાયી થઈ ગયાનું જણાયું છે. 1950 અને 1960ના દાયકામાં ગીરના જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં જ પાછા લાવવાના પ્રોજેક્ટને સફળતા મળવી તે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છે. આ સાથે શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારી કરી લેવાઈ છે. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાતમાં ડિજિટલ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે દંડની વસૂલાત રોકડના બદલે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ વાહન ચાલકો હવે ટ્રાફિક દંડની ચૂકવણી યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સ્થળ પર જ કરી શકશે.
2: आज दमन पुलिस ने डिजिटल इंडिया की दिशा में एक नया कदम लिया है. जो आज हमने ट्रैफिक स्टाफ को और जो पुलिस स्टेशन का स्टाफ है उनको हमने POS मशीन्स हैंड ओवर करी है, जिससे कि अभी जो भी ट्रैफिक चलान्स दमन में होंगे वो इस मशीन्स के थ्रू ही होंगे. इसमें सिटीजन्स के लिए ऑनलाइन पेमेंट की सुविधा रहेगी, जिससे वो ATM कार्ड, क्रेडिट कार्ड या फिर UPI पेमेंट कर पाएंगे. इससे ट्रांसपेरेंसी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે દેશભરમાં કર્મચારી રાજ્ય

0: નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ દમણનો સમાચારપત્ર સાંભળશો. લેખક પ્રદીપ ભાવસા. રાજ્યના વિવિધ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આવો જ માહોલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના પાવન દિવસે દમણના નમો વિમાન મથકથી પ્રથમ નિયમિત વ્યાવસાયિક ઉડાન શરૂ થવા જઈ રહી છે. 72 સીટ ધરાવતી પ્રથમ ઉડાન સમય પહેલા જ સંપૂર્ણ બુક થઈ ગઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જુલાઈના પહેલા સપ્તાહ દરમિયાન ભારે વરસાદ નોંધાયો. જોકે 10 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં હાલ સામાન્ય વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. આ ચોમાસામાં દમણમાં અત્યાર સુધી કુલ 42 ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. વરસાદ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની આગોતરી તૈયારીઓ અને દેખરેખને કારણે કોઈ જાનહાનિ કે ગંભીર જળભરાવની ઘટના સામે નથી આવી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયો છે. અહીંથી વિવિધ વિસ્તારો પર સતત દેખરેખ રખાય છે, તેમજ વરસાદ સંબંધિત ફરિયાદ અને સમસ્યાઓ પર કાર્યવાહી સુનિશ્ચિત કરાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયા પૂર્ણ થઈ. દરમિયાન 1,36,364 મતદારમાંથી 95,144 મતદારે SIR અરજીપત્રક જમા કરાવ્યા, જ્યારે 41,202 મતદારોએ હજી સુધી પોતાનું નામ નોંધાવ્યું નથી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણી નોંધણી અધિકારી તથા નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારોને SIR પ્રક્રિયાની માહિતી આપી. સુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રકાશિત કરાયો છે. હવે 9 ઓગસ્ટ સુધી બુથ સ્તરના અધિકારીઓ BLO પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ દાવા અને વાંધાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 11 સપ્ટેમ્બરે મતદાર યાદીનો અંતિમ રોલ જાહેર કરાશે.
2: 1.36 लाख वोटर पूरे दमन और दीव की जो ओरिजिनल सूची के फॉर्म्स डिस्ट्रीब्यूट हुए थे उसमें से 70% फॉर्म्स कलेक्ट होकर वापस आ गए. पर ऐसे कई फॉर्म्स थे जहां पर BLOs 3 बार गए लेकिन वहां पे वो लोग नहीं पाए गए, या कुछ लोग जिन्होंने अपने फॉर्म्स नहीं सबमिट किए कि उनका नाम ऑलरेडी किसी दूसरे प्रदेश की सूची में था. इस तरह के लोग मिलाकर 30% लोगों के फॉर्म्स नहीं आए हैं. अब आगे की प्रक्रिया इस प्रकार है, अगले 1 महीने के लिए BLOs सारे ही पोलिंग बूथ्स पर बैठेंगे दोपहर 3 बजे से 5 बजे, और BLOs को आप अपने क्लेम्स और ऑब्जेक्शंस फॉर्म 6, 7 या 8 के माध्यम से सबमिट कर सकते हैं.
1: सूक्ष्म लघु और मध्यम उद्योग विभाग तथा जिला उद्योग केंद्र द्वारा प्रधानमंत्री विश्वकर्मा योजना अंगे दमणनी सरकारी इंजीनियरिंग महाविद्यालय सभागृह में जागृति कार्यक्रम योजाई गयो. તેમાં કારીગરો, ઉદ્યોગ સાહસિકો અને લાભાર્થીઓને આ યોજનાના હેતુ, લાભ અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓ પોતાના ભવિષ્યના અભ્યાસ તેમજ કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10માં ભણતા અને તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સરકારી નર્સિંગ કોલેજ, ઇજનેરી મહાવિદ્યાલય, પોલિટેકનિક અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIની મુલાકાત કરાવવામાં આવી. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા, ઉચ્ચ શિક્ષણની તક અને કારકિર્દી અંગે માહિતી આપી. દરમિયાન પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ ભાવિક હળપતિ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમ પટેલ તેમજ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રેરિત કર્યા. હમણાં જ આપ દમણનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળી, રચના છે બરકત વીરાણીની.

0: આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આદિલ મંસૂરીની રચના. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 3 થયા છે.

અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો હરિભાઈ ચારણ અને કિશોરભાઈ ખાચર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, સમાચાર દર્પણનો સમય રહેશે 9:15, 8:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો, આજ કે ફનકારનો સમય રહેશે 9:30, 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કિરણજી અમરતજી ઠાકોર, જેઓ તારીખ 20/6/2026 રોજ ગામ ભાગળ જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે મધ્યમ માદાના છે, રંગે ઘઉંવર્ણા, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે શર્ટ તથા પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે રમીલાબેન અર્જુનભાઈ રાઠોડ, જેઓ તારીખ 19/6/2026 રોજ ગામ કાંસા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, રંગે ઘઉંવર્ણ, શરીરે મધ્યમ બાંધાના છે, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે લાલ કલરનો ડિઝાઇનવાળો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે માયાબેન બિપિનભાઈ મોચી, જેઓ તારીખ 18/6/2026 રોજ મારવાડી મોચીવાસ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 20 વર્ષ, શરીરે મધ્યમ માદાના છે, રંગે ઘઉંવર્ણા, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકે ગાયેલા કભી ખુશી કભી ગમ ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમમાં હવે સાંભળશો શાને ગાયેલું પ્યાર મેં કભી કભી ફિલ્મનું ગીત.

શૈલેન્દ્ર સિંહ અને સપના મુખર્જીએ ગાયેલું દિલ તેરા હુઆ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકની ફિલ્મ ગુનાહ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિભાઈ ચારણ પાસેથી કવિ કાગ રચિત દુહાથી.

करड़ाई होठन लो दातन याप माथू याट के करड़ाई होठन लो।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સાંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત.

અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક

0: પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
6: મહત્વ

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિત્વની જેમણે લાખો યુવાનોને પોતાના વિચારો અને અનુભવ દ્વારા નવી દિશા આપી છે. તેઓ છે અંકુર વારિકુ.
1: હા, અંકુર વારિકુનું નામ આજે ભારતના જાણીતા મોટિવેશનલ સ્પીકર, ઉદ્યોગ સાહસિક, લેખક અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઓળખાય છે. પરંતુ તેમની સફળતા પાછળ લાંબો સંઘર્ષ અને સતત શીખતા રહેવાની ભાવના રહેલી છે.
0: તેમનો જન્મ 25 ઓગસ્ટ 1980 રોજ થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસમાં રસ ધરાવતા હતા. શરૂઆતમાં તેમનું સ્વપ્ન વૈજ્ઞાનિક બનવાનું હતું. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક પણ મળી, પરંતુ જીવને અલગ જ વળાંક લઈ લીધો અને તેઓ ભારત પરત આવ્યા.
1: આ પરિસ્થિતિ ઘણા લોકો માટે નિરાશાજનક બની હોત, પરંતુ અંકુર વારિકુએ એને નવી શરૂઆત માની

0: તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને પછી અનેક સ્ટાર્ટઅપ્સ સાથે કામ કર્યું. તેમના અનુભવોએ તેમને નેતૃત્વ અને નિર્ણય લેવાની કળા શીખવી.
1: તેઓ પછી એક જાણીતી ઓનલાઈન ટ્રાવેલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બન્યા, પરંતુ ત્યારબાદ તેમણે પોતાના મનનો અવાજ સાંભળ્યો અને યુવાનોને માર્ગદર્શન આપવાનું જીવન કાર્ય બનાવ્યું.
0: આજે તેઓ સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકોને સમયનું આયોજન, કારકિર્દી, પૈસાનું સંચાલન, આત્મવિશ્વાસ, સંબંધો અને જીવનના મૂલ્યો વિશે સમજાવે છે. તેમની ભાષા સરળ છે અને ઉદાહરણો રોજિંદા જીવનમાંથી લેવામાં આવે છે.
1: અંકુર વારિકુ વારંવાર કહે છે કે સફળતા કરતાં નિષ્ફળતા વધુ શીખવે છે. તેઓ પોતાની ભૂલ છુપાવતા નથી, પરંતુ ખુલ્લેઆમ શેર કરે છે, જેથી બીજા લોકો તેમાંથી શીખી શકે.
0: તેમના પુસ્તકો પણ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં જીવનને સરળ રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને પોતાની ક્ષમતાને ઓળખવાની પ્રેરણા મળે છે.
1: તેમની એક વાત ખૂબ યાદ રાખવા જેવી છે, બીજાઓ સાથે સરખામણી કરવા કરતાં પોતાની ગઈકાલની જાત સાથે સરખામણી કરો, એ જ સાચી પ્રગતિ છે.
0: તેઓ સમયના મૂલ્ય પર પણ ઘણો ભાર મૂકે છે. તેમના મત મુજબ સમય એક એવી સંપત્તિ છે જે એકવાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી, તેથી દરેક દિવસને અર્થપૂર્ણ બનાવવો જોઈએ.
1: મિત્રો, આજના ઝડપથી બદલાતા યુગમાં નવી કુશળતા શીખવી, સતત વાંચવું અને બદલાવ સ્વીકારવો ખૂબ જરૂરી છે. અંકુર વારિકુના વિચારો આપણને એ જ દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
0: મિત્રો, અંકુર વારિકુની એક ખાસ વાત એ છે કે તેઓ યુવાનોને મોટા સપના જોવાનું તો કહે જ છે, પરંતુ સાથે એ પણ સમજાવે છે કે સપના માત્ર વિચારવાથી જ નહીં, સતત પ્રયત્નોથી સાકાર થાય છે.
1: બિલકુલ, તેઓ ઘણીવાર કહે છે કે જીવનમાં કોઈ પણ નિર્ણય સંપૂર્ણ સાચો કે ખોટો નથી હોતો. આપણે જે નિર્ણય લઈએ છીએ તેને પોતાની મહેનત અને નિષ્ઠાથી સાચો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
0: આજના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ ઘણો વધી ગયો છે. અંકુર વારિકુ યુવાનોને સલાહ આપે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ શીખવા, નવી કુશળતા વિકસાવવા અને પોતાનું વ્યક્તિત્વ ઘડવા માટે પણ કરવો જોઈએ.
1: તેઓ નાણાકીય જાગૃતિ વિશે પણ ખૂબ વાત કરે છે. તેમના મત મુજબ કમાણી જેટલું જ મહત્વ બચત અને યોગ્ય રોકાણનું પણ છે. જીવનની શરૂઆતથી જ આ બાબતો શીખી લેવાથી ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે.
0: અંકુર વારિકુના અનેક વિડીયો અને પ્રવચનોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે કે સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, તે રોજની નાની મોટી સારી આદતો, શિસ્ત અને સતત પ્રયત્નોનું પરિણામ છે.
1: મિત્રો, કદાચ એ જ કારણ છે કે લાખો યુવાનો તેમને માત્ર વક્તા તરીકે નહીં પરંતુ માર્ગદર્શક તરીકે પણ જુએ છે. તેઓ જીવનને સરળ ભાષામાં સમજાવે છે અને પોતાના અનુભવો દ્વારા લોકોને આત્મવિશ્વાસ આપે છે.
0: જો જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો એને અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત માનો. દરેક અનુભવ આપણને કંઈક શીખવે છે અને આગળ વધવા માટે વધુ મજબૂત બનાવે છે.
1: મને એમની સૌથી વધુ ગમતી વાત ખબર છે શું છે? એમની નિષ્ફળતાઓની વાર્તાઓ.
0: અરે વાહ, તે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આજકાલ સોશિયલ મીડિયા પર બધા પોતાની સક્સેસ, મોટી ગાડીઓ અને મોંઘી ટ્રીપ્સ બતાવે છે, જ્યારે અંકુર વારિકુ એકમાત્ર એવા માણસ છે જે જાહેરમાં પોતાનું ફેલિયર રિઝ્યુમ શેર કરે છે. તેઓ ખુલ્લેઆમ કહે છે કે હું IITમાં પણ સિલેક્ટ નહોતો થયો, મેં મારું PhD પણ અધવચ્ચે જ છોડી દીધું હતું અને મારી કંપનીઓ પણ નિષ્ફળ ગઈ હતી.
1: બિલકુલ, અને આ જ વાત આજના યુવાનોને કનેક્ટ કરે છે. આપણે હંમેશા એવું શીખવાડવામાં આવે છે કે ફેલ થવું એટલે જિંદગી પૂરી, પણ અંકુર આપણને શીખવાડે છે કે નિષ્ફળતા એ કોઈ અંત નથી, પણ કંઈક નવું શીખવાની શરૂઆત છે. તેઓ યુવાનોને ભૂલો કરવાનો અને તેમાંથી ડર્યા વગર આગળ વધવાનો આત્મવિશ્વાસ આપે છે.
0: સાચી વાત છે, નિષ્ફળતાના આ ડરને દૂર કર્યા પછી જે બીજો સૌથી મોટો પ્રશ્ન યુવાનોને સતાવે છે તે છે પૈસા, એટલે કે મની મેનેજમેન્ટ. અને આ બાબતમાં તો અંકુર વારિકુ આજના યુવાનો માટે અલ્ટિમેટ ગુરુ છે.
1: હા, આપણા સમાજમાં સામાન્ય રીતે પૈસા કમાવવા, બચાવવા કે ઇન્વેસ્ટ કરવા વિશે ખુલીને વાત નથી થતી, પણ અંકુરે 20-22 વર્ષના કોલેજ જતા યુવાનોને પણ મ્યુચ્યુઅલ ફંડ, SIP, ફાઇનાન્શિયલ ફ્રીડમ જેવા અઘરા શબ્દો એકદમ સરળ ભાષામાં સમજાવી દીધા છે.
0: ચોક્કસ, એમની એ સલાહ મને બહુ જ ગમે છે કે તમે કેટલું કમાવો છો એ મહત્વનું નથી, પણ તમે કમાવેલા પૈસામાંથી કેટલા બચાવો છો અને એને ક્યાં ઇન્વેસ્ટ કરવો છો તે મહત્વનું છે. તેઓ યુવાનોને મોંઘા ફોન કે બ્રાન્ડેડ કપડાં પાછળ દેખાદેખી

0: માં દેવું કરવાને બદલે પોતાના ભવિષ્ય માટે નાની ઉંમરથી જ બચત કરવાની આદત પાડવાનું કહે છે.
1: એકદમ સાચું. શો ઓફની આ દુનિયામાં તેઓ યુવાનોને વાસ્તવિકતાનો અરીસો બતાવે છે, એટલે જ તેઓ માત્ર એક કન્ટેન્ટ ક્રિએટર નથી પણ સાચા અર્થમાં યુથ આઇકન છે, જે યુવાનોને માનસિક અને આર્થિક બંને રીતે મજબૂત બનાવી રહ્યા છે.
0: વાહ, અંકુર વારીકુના વિચારોમાંથી તો શીખવા જેવું ઘણું મળ્યું.
1: શું અંકુર શરૂઆતથી જ આવા સુપર કુલ અને સક્સેસફુલ હતા? એમનું પ્રારંભિક જીવન કેવું હતું?
0: અરે બિલકુલ નહીં. જેમ આપણામાંથી મોટાભાગના યુવાનો એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય છે, એમ જ અંકુરની વાર્તા પણ કંઈક એવી જ છે. તેમનો જન્મ દિલ્હીના એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય સરકારી નોકરીમાં હતા, એટલે ઘરમાં પૈસાની મર્યાદાઓ ખૂબ હતી, પણ ભણતરનું વાતાવરણ જોરદાર હતું.
1: ચોક્કસ, એમનું પ્રારંભિક જીવન જ આપણને શીખવે છે કે જો તમે કોઈ ખોટા રસ્તા પર આગળ વધી ગયા હો તો ત્યાંથી પાછા વળીને નવો રસ્તો પકડવામાં ક્યારે મોડું નથી થતું. લોકો શું કહેશે એ ડર છોડીને પોતાના દિલનું સાંભળવું કેટલું જરૂરી છે તે અંકુરના શરૂઆતના દિવસો પરથી જ આપણને સમજાઈ જાય છે. અંકુરની સફર એટલી રસપ્રદ છે કે આપણું મન જ ન ભરાય.
0: હા, તેમણે કન્સલ્ટિંગ ક્ષેત્રે નોકરી પણ શરૂ કરી, પણ તેમનું દિલ તો હંમેશા કંઈક નવું સ્ટાર્ટઅપ કરવામાં જ ધબકતું હતું. વર્ષ 2011માં તેમણે એક ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપની કમાન સંભાળી અને એને ભારતમાં સફળ બનાવી દીધું.
1: આ એ સમય હતો જ્યારે ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર હજુ નવું નવું શરૂ થઈ રહ્યું હતું. તેમણે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરીને આ કંપનીને એક મોટા મુકામ પર પહોંચાડી હતી.
0: પણ વિચાર કર કે એક માણસ જે કંપનીનો સીઈઓ હોય, જેનું નામ આખા દેશના બિઝનેસ જગતમાં ફેમસ હોય, તે અચાનક 2019માં એ સીઈઓની ગાદી છોડી દે છે, કારણ કે તેમને લાઈફમાં કંઈક અલગ કરવું હતું. તેઓ ફરીથી શૂન્ય પર આવવા તૈયાર થઈ ગયા.
1: હું અંકુરના એ પુસ્તક વિશે વિચારતી હતી જેણે માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે, ડુ ઇપિક શીટ. આ પુસ્તકની લાઈનો આજના યુવાનોના સોશિયલ મીડિયા સ્ટેટસ પર રોજ જોવા મળે છે.
0: હા, એ પુસ્તકની ખાસિયત જ એ છે કે તેમાં કોઈ લાંબા લાંબા પાઠ નથી, બસ નાના નાના વિચારો અને વન લાઇનર્સ છે. જેમ કે તેઓ એક જગ્યાએ લખે છે કે તમે તમારી જિંદગીના પહેલાં 20 વર્ષ જે રીતે જીવો છો તેનાથી નક્કી નથી થતું કે બાકીની જિંદગી કેવી જશે. આ એક જ વાક્ય એવા યુવાનોને કેટલી મોટી રાહત આપે છે કે જેઓ પોતાની કોલેજ લાઈફમાં કે શરૂઆતની કેરિયરમાં કન્ફ્યુઝ હોય.
1: સાચી વાત છે. અને એ પુસ્તક પછી એમણે ગેટ ઇપિક શીટ ડન અને મેક ઇપિક મની પણ લખ્યા. આ ત્રણેય પુસ્તકોમાં એક વાત કોમન છે, તેઓ યુવાનોને સેલ્ફ અવેરનેસ એટલે કે પોતાની જાતને ઓળખતા શીખવાડે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી તમે એ નહીં જાણો કે તમને પોતાને શું ગમે છે ત્યાં સુધી તમે દુનિયાના દબાણમાં આવીને ખોટા નિર્ણયો લેતા રહેશો. મિત્રો, આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: મિત્રો, સૌથી મોટી વાત છે એમની નિયમિતતા. છેલ્લા કેટલાય વર્ષોથી એમનો એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર યુવાનો માટે કંઈક વેલ્યુએબલ શેર ન કર્યું હોય. તેઓ કહે છે કે મોટિવેશન તમને માત્ર શરૂઆત કરાવી શકે છે, પણ કન્સિસ્ટન્સી જ તમને સફળતા સુધી પહોંચાડે છે.
1: હા, આજનો યુવાન બે દિવસ જીમ જાય અને ત્રીજા દિવસે મૂડ નથી એમ કહીને છોડી દે છે. બે દિવસ વાંચે અને ત્રીજા દિવસે રીલ્સ જોવા બેસી જાય છે. અંકુર આપણને એ જ શીખવાડે.

0: માટે છે કે મૂડ ગમે તેવો હોય, જો તમે નક્કી કર્યું છે તો એ કામ પૂરું કરવું જ પડશે.
1: સાચું કહ્યું. અને આ જ શિસ્તના કારણે આજે તેઓ ભારતની સૌથી મોટી એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેટિવ બ્રાન્ડ બની ચૂક્યા છે. તેઓ માત્ર યુવાનોના આઇકન નથી, પણ વાલીઓ પણ એમના વિડીયોઝ જુએ છે, જેથી તેઓ પોતાના બાળકોની સાયકોલોજી અને ફાઇનાન્સને વધુ સારી રીતે સમજી શકે.
0: મને એક પ્રશ્ન થયો કે એમના કન્ટેન્ટમાં એવું તો શું હોય છે કે કરોડો યુવાનો એમના વિડીયોઝ પાછળ પડી ગયા છે? જરા એ તો ડિટેલમાં સમજાવો.
1: અરે વાહ, આ તો જબરજસ્ત સવાલ પૂછ્યો. મિત્રો, જો તમે અંકુરની યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખોલો ને, તો તમને ત્રણ મુખ્ય વિષયો પર સૌથી વધુ કન્ટેન્ટ જોવા મળશે, જેને આપણે 3C કહી શકીએ: કેરિયર, કેશ અને કોર્પોરેટ લાઈફ.
0: બિલકુલ સાચું. તેમનું સૌથી પહેલું અને લોકપ્રિય કન્ટેન્ટ હોય છે પર્સનલ ફાઇનાન્સ. તેઓ યુવાનોને એકદમ સાદી ભાષામાં સમજાવે છે કે ટેક્સ કઈ રીતે બચાવવો, ક્રેડિટ કાર્ડનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો, અને 20 વર્ષની ઉંમરથી જ દર મહિને માત્ર 500 કે 1000 રૂપિયા બચાવીને પણ ભવિષ્યમાં કરોડપતિ કઈ રીતે બની શકાય. તેઓ કોઈ અઘરા ફાઇનાન્શિયલ શબ્દો નથી વાપરતા, બસ ગણિતને એકદમ સરળ બનાવી દે છે.
1: હા, અને બીજો મોટો ભાગ છે કેરિયર અને પર્સનલ ગ્રોથ. આજના યુવાનોને કન્ફ્યુઝન હોય છે કે કઈ સ્કિલ શીખવી, ઇન્ટરવ્યૂમાં કેવી રીતે પાસ થવું, કે રિઝ્યુમ કેવી રીતે બનાવવું. અંકુર એમના કન્ટેન્ટમાં પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે. તેઓ એ પણ શીખવાડે છે કે જો તમને તમારી નોકરી ન ગમતી હોય, તો બોસ સાથે કેવી રીતે વાત કરવી અથવા બિઝનેસ કેવી રીતે શરૂ કરવો.
0: સાચી વાત છે. આ સિવાય એમના કન્ટેન્ટમાં ત્રીજો અને અનોખો હિસ્સો હોય છે લાઈફ લેસન્સ. તેઓ માનસિક સ્વાસ્થ્ય, રિલેશનશિપ્સ, એકલતા અને ડિજિટલ દુનિયાના એડિક્શનમાંથી કઈ રીતે બહાર આવવું તેના પર પણ ગંભીર રીતે વાત કરે છે. તેઓ પોતાના અંગત જીવનના અનુભવો અને વાર્તાઓ કહીને યુવાનોને ગાઈડ કરે છે.
1: અને આ જ કારણ છે કે તેઓ ફ્રી કન્ટેન્ટની સાથે સાથે ખૂબ જ સસ્તા ઓનલાઈન કોર્સિસ પણ બનાવે છે. ટાઈમ મેનેજમેન્ટ, પબ્લિક સ્પીકિંગ અને કેરિયર બિલ્ડિંગ જેવા કોર્સિસ તેમણે લાખો યુવાનો સુધી પહોંચાડ્યા છે, જેથી ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતો છોકરો કે છોકરી પણ એકદમ સસ્તામાં આ બધી મોડર્ન સ્કિલ્સ શીખી શકે.
0: આ બધા કોર્સિસમાં એવું તે શું શીખવાડવામાં આવે છે?
1: અંકુરના ઓનલાઈન કોર્સિસની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈ પણ કંટાળાજનક થિયરી નથી હોતી, પણ એક્શન ઓરિએન્ટેડ સ્કિલ્સ હોય છે. તેમનો સૌથી ફેમસ કોર્સ છે ટાઈમ મેનેજમેન્ટ. આ કોર્સમાં તેઓ કોઈ મોટું લેક્ચર નથી આપતા, પણ તમારું ડેલી કેલેન્ડર કેવી રીતે સેટ કરવું, સોશિયલ મીડિયામાંથી કેવી રીતે બચવું, અને રોજના 24 કલાકમાંથી પોતાના સપના માટે વધારાના 3 કલાક કેવી રીતે કાઢવા, તેની લાઈવ ફોર્મ્યુલા શીખવાડે છે.
0: હા, અને બીજો એક કોર્સ છે હાઉ ટુ આસ્ક ફોર મની અથવા પબ્લિક સ્પીકિંગ અને કોમ્યુનિકેશન. આજના યુવાનો ભણવામાં ગમે તેટલા હોશિયાર હોય, પણ જ્યારે સ્ટેજ પર બોલવાનું આવે કે ઇન્ટરવ્યૂમાં સેલેરી નેગોશિએટ કરવાની આવે ત્યારે અટકી જાય છે. અંકુર તેમના કોર્સમાં શીખવાડે છે કે તમારો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો અને બોસ કે ક્લાયન્ટ સામે પ્રોફેશનલ રીતે કઈ રીતે વાત કરવી કે રજૂ કરવી.
1: બિલકુલ સાચું. આ સિવાય એમનો એક બહુ જ લોકપ્રિય કોર્સ છે સ્ટાર્ટઅપ અને કન્ટેન્ટ ક્રિએશન. જે યુવાનોને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે, સોશિયલ મીડિયા પર બ્રાન્ડ બનાવવી છે કે પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવો છે, એમના માટે આ કોર્સ એક વરદાન જેવો છે. વિડીયોનું શૂટિંગ કેવી રીતે કરવું, સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી અને કન્ટેન્ટમાંથી પૈસા કેવી રીતે કમાવવા, એ બધું જ તેઓ સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે.
0: મિત્રો, ફરી સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: શ્રોતા મિત્રો, અંકુર વારીકુના જીવનમાંથી પ્રેરણા મેળવી આજના આ સુપર એનર્જેટિક યુવાણી કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ છીએ.
1: ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ઇન્વેસ્ટિંગ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી, પ્રસારણ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: યુવાણી
1: આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે સાંભળશો હિન્દી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સાધના સરગમે ગાયેલી ગુલઝારની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીતો, આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પેરોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળ રોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એક દિવસીય મેચની શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે 650 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 6 કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ પહેલોનો પ્રારંભ કરાવ્યો. આ પહેલો દેશભરમાં 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન મફત તબીબી સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રીય પ્રગતિના 2 સૌથી મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા. તેમણે જણાવ્યું, ગત દાયકામાં ઈએસઆઈસી લાભાર્થીઓને સંખ્યા 7.5 કરોડથી બમણી થઈને 15 કરોડ થઈ છે, જેનાથી દેશનું સામાજિક સુરક્ષા કવચ 19% વધીને 64% થયું છે. શ્રી માંડવિયાએ આજે સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ યોજાઈ. શ્રી જગન્નાથજી મોસાળ સરજપુરથી નિજ મંદિરે પધાર્યા હતા, જ્યાં ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ પણ સંપન્ન થયું. ધ્વજારોહણ બાદ તેઓ મહાઆરતીમાં સહભાગી થયા. નેત્રોત્સવ દરમિયાન ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે રૂટના સંવેદનશીલ વિસ્તાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. સુરક્ષા વ્યવસ્થા અંગે શ્રી સંઘવીએ જણાવ્યું, લોખંડી સુરક્ષા માટે

0: 10 આઈજી ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 9 કેન્દ્રીય દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું.
1: સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈ થી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે.
0: ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં રોગના મુખ્ય લક્ષણો, વાયરસ કેવી રીતે ફેલાય છે તેમજ તેનાથી બચવા માટેના સાવચેતીના પગલાં જણાવવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ મચ્છરદાનીનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવા તથા રેત, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. આશા, એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘરોઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘની પંજવણી મામલે વન વિભાગે 2 શખ્સની અટકાયત કરી છે. રાજકોટના પડધરીના બંને શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તો આ બાબતે તપાસ કરતા ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી ગુના સબબે 2 તમોદદારને અટકાયત કરવામાં આવેલ છે અને તેઓ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની પજવણી કરવામાં આવેલ હતી. વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરફ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજાએ પોતાની ઉમેદવારી રજૂ કરી. બીજી તરફ ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ખાલી પડેલી બેઠકો પર 28 જુલાઈએ મતદાન યોજાશે, ત્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયા દ્વારા નવનિર્મિત સીટી સ્કેન, સોનોગ્રાફી મશીન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ કરાયું હતું. શ્રી પાનસિરિયાએ આ પ્રસંગે જુદા જુદા વિભાગોની મુલાકાતની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટના 12 દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે રાજ્યમાં હાલ સરેરાશ 25% કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात. भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक. अभी राज्यों में जो बारिश का स्थिति है, 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, 25% डेफिसिट है. अभी देखिए, हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट होना चाहिए, वही उस टाइप का जो कोई मेजर वेदर सिस्टम अभी बन नहीं रहे हैं.
0: गांधीनगर स्थित राष्ट्रीय रक्षा यूनिवर्सिटी आरआरयू स्कूल ऑफ इंटरनल सिक्योरिटी एंड स्मार्ट पॉलिसिंग द्वारा आज पोलिस इमेज ने पॉलिसिंग

0: શ્રેષ્ઠ પદ્ધતિઓ પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડીજી અને આઈજી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં સંસ્થાના ઇન્ચાર્જ નિયામક રૂચિકા સિંગલાએ નાગરિક કેન્દ્રિત, ટેકનોલોજી આધારિત, ભવિષ્યલક્ષી, કાર્યક્ષમ અને અસરકારક ભારતીય પોલીસ માળખાના નિર્માણના વિઝનની રૂપરેખા આપી. કાર્યશાળામાં ભારતના પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી અને નિષ્ણાંતો હાજર રહ્યા, જેમણે આધુનિક પોલીસિંગમાં તેમના અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરી. ગાંધીનગરની ઈ બસ સેવાને નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઈ બસમાં 14 દિવસમાં 1.5 લાખથી વધુ નાગરિકોએ મુસાફરી કરી છે. મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિતા આધુનિક ઈ બસો એસી અને સીસીટીવીથી સજ્જ છે. આ અંગે એક મુસાફરની પ્રતિક્રિયા સાંભળીએ.
1: હું ધમાસણાથી સરગાસણ અપડાઉન કરું છું. આ બસ જીએમસી દ્વારા ચાલુ કરવામાં આવી છે. તેમાં ભાડું રાહત દરે લેવામાં આવે છે. તેમાં એસીની સુવિધા પણ સારી છે, કેમેરા છે, તેથી છોકરીઓની સેફટી પણ સારી રહે છે. આ બસમાં મુસાફરી કરવી સારી રહે છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. પુરૂષ ક્રિકેટમાં બર્મિંગહામમાં એચ બેસ્ટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 259 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલ આઉટ થયું હતું. ભારત તરફથી સ્પિનર અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રનનમ 76 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પહેલોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે ક્યારેય વિચાર્યું છે મિત્રો કે સવારના ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી પાણી વગર આપણું જીવન કેટલી મિનિટો ચાલી શકે? કદાચ એક પણ મિનિટ નહીં ચાલે મિત્રો. છતાં આપણે અજાણતા કે જાણતા જ આ અમૂલ્ય સંપત્તિને વેડફી રહ્યા છીએ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેવી રીતે આપણે પાણીને બચાવી શકીએ છીએ. મિત્રો, પાણી બચાવો એ એક સૂત્ર નથી પણ એક સાધના છે. તમારા ઘરનો એક ટપકતો નળ હોય કે બગીચામાં વપરાતું વધારાનું પાણી, આપના દરેકના નાના નાના પ્રયાસો જ ભવિષ્યના મોટા જળ સંકટને ટાળી શકે છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આ સમસ્યાની વાત જ નહીં કરીએ પણ મિત્રો સમાધાનની વાત પણ આપણે સાંભળીશું. આપણે માહિતી મેળવીશું કે કેવી રીતે આપણે ઘરગથ્થુ સ્તરે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને કેવી રીતે દરેક ટીપાને સાચવીને આપણે ધરતીના ગર્ભમાં રહેલા જળ સ્તરને ફરીથી જીવંત કરી શકીએ છીએ. મિત્રો, પાણી બચાવવાના ઉપાયો વિશેની આપણે માહિતી મેળવીએ એ પહેલાં સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે સરસ મજાનું ગીત સાંભળ્યું. હવે સાંભળીએ પાણીના બચાવવાના ઉપાયો વિશેની માહિતી અને આ વિશે

0: વિષયની માહિતી મેળવી છે પ્રવીણ કાકાએ દેવાંગ શાહ પાસેથી. તો ચાલો પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે પાણીનો બચાવ કેવી રીતના કરી શકાય તે વિષય પરની.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આપણે જે ધરતી પર રહીએ છીએ ત્યાં આપણી આજુબાજુ પર્યાવરણ આવેલું છે, અને પર્યાવરણ એ માનવ જીવનમાં અને જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે પર્યાવરણને લીધે જળવાયુ પરિવર્તનનો પ્રશ્ન ઊભો થયો છે, અને પાણીનું સંકટ બી દિવસે ને દિવસે ઘેરું થતું જાય છે. મિત્રો, ચોમાસામાં ઘણીવાર ગરમી અને ઉનાળામાં ઘણીવાર વરસાદ, એટલે કે જે જળવાયુ પરિવર્તન છે એ પર્યાવરણનું આપણે નુકસાન કરી રહ્યા છીએ, તેના પરિણામે આપણે આ ભોગવી રહ્યા છીએ. મિત્રો, ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના વડોદરાના ચેરમેન છે શ્રી દેવાંગભાઈ શાહ. તો પ્રથમ દેવાંગભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.

0: નુકસાન કરી રહ્યા છે તેના પરિણામે આપણે આ ભોગવી રહ્યા છે. મિત્રો, ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના વડોદરા ચેરમેન છે શ્રી દેવાંગભાઈ શાહ. તો પ્રથમ દેવાંગભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર
0: દેવાંગભાઈ. પહેલાં તો અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો કે ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ શું વસ્તુ છે અને એમાં તમારો રોલ એટલે કે તમારી કામગીરી વિશે અમારા શ્રોતા મિત્રોને જણાવશો.
1: ચોક્કસથી. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ એક નેશનલ લેવલનું એસોસિએશન છે, જેમાં એની મેઇન એક્ટિવિટી એ છે કે પાણીનું મહત્ત્વ સમજાય લોકોને. એના થકી આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ કરતા હોય છે, જેમ કે બાળકોને એના માટે નોલેજ આપતા હોય છે, સ્ટુડન્ટ ચેપ્ટર્સ હોય છે જે કોલેજમાં આર્કિટેક્ટ્સ છે, સિવિલ છે, એ બધું ભણીને જે બહાર નીકળતા હોય એ પછી એ વસ્તુઓને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવી એનું પ્રેક્ટિકલ નોલેજ અમે એમને આપવાનો પ્રયત્ન કરતા હોય. એ સિવાય ઘણી બધી ટેકનોલોજીકલી અપડેટ આવતા હોય છે વસ્તુઓમાં, તો એ અવેરનેસ બધાને મળી રહે અને કોઈ પણ બિલ્ડિંગ અથવા તો વોટરને લગતું જે પણ નોલેજ છે એ બધાની એક એન્ડ સુધી પહોંચે એ અમારો અલ્ટિમેટ પર્પઝ છે. અને વોટર સેવિંગ એ અમારો સૌથી મોટો પર્પઝ હોય છે, જેમાં એરેટર્સને બધું અમે ઘણું ખરા સસ્તા ભાવે પહોંચાડતા પણ હોય છે, જેમ કે એરપોર્ટ્સ છે, એ બધી જે કોમન પ્રોપર્ટીઝ છે, સરકારી સંસ્થાઓ છે, શાળાઓ છે, આ બધી જગ્યાએ એ વસ્તુઓને અમે લગાડાવતા હોય છે, જેનાથી પાણીનો પુષ્કળ અત્યાર સુધીમાં બચત કરી પણ છે, જેને કરોડોમાં લીટરોમાં આપણે બચત કરી હશે. એવી બધી એક્ટિવિટી અમે આઈપીએની અંડરમાં કરતા હોય છે, એમાં વડોદરા ચેપ્ટરમાં એઝ અ ચેરમેન હું અહીંયા લીડ કરી રહ્યો છું.
0: હવે તમારું જે ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન છે અને એની સ્થાપના કયા પર્પઝથી કરવામાં આવે, તો આ પાણી સાથે કયો સંદર્ભ જોડવા માંગો છો તમે?
1: અલ્ટિમેટલી આની શરૂઆત નેશનલ લેવલે સૌથી પહેલાં એક સેન્ટરથી થઈ અને એનો અલ્ટિમેટ પર્પઝ આ જ હતો. પ્લમ્બિંગ એ સંકળાયેલો શબ્દ છે પાણી સાથે. પાણીને આજે ક્યાંય ક્યાંકથી ક્યાંક પહોંચાડવું હોય તો પ્લમ્બિંગ ઇન્વોલ્વ હોય છે. અને એ ઉપરાંત આપણે જ્યાં પણ દાખલા તરીકે એનું સ્ટોરેજ કરીએ, એની ટ્રીટમેન્ટ કરીએ, આ બધું પણ એક પ્લમ્બિંગનો જ પાર્ટ છે ટેકનિકલી. સો દેટ વોઝ ઓનલી ધ ઇન્ટેન્શન કે બેઝિકલી આપણું આ આઈપીએ ચેપ્ટર એટલે આઈપીએ એસોસિએશન છે એવી રીતના જનરેટ થયું. અને એ એનજીઓ છે, એને કોઈ એના પોતાના પ્રોફિટ કે એવું કોઈ ઓર્ગેનાઇઝેશન નથી કે જે પોતાની પાસે રાખે. એ આ તમામ આવી સંસ્થાઓ એટલે ટૂંકમાં આ જ બધી પ્રવૃત્તિઓમાં વાપરતા હોય છે ફંડ.
0: આપણે શરૂઆતમાં વાત કરી અને અત્યારે બી તમે વાત કરી એમ પાણી સાથે સંકળાયેલું છે મેઇનલી, અને પાણીની બચત કેવી રીતે કરી શકાય એ વિશે ખાસ કરીને કામગીરી તમારું એસોસિએશન કરતું હોય છે. તો પાણીના મહત્ત્વ વિશે અમારા શ્રોતા મિત્રો અને ખાસ કરીને ખેડૂત મિત્રો અને અમારા જે ગૃહિણીઓ છે એમને તમે એ વિશે વાત કરશો?
1: ચોક્કસથી. પાણી એ જ જીવન છે, આપણે બધા જાણીએ છીએ. ઇવન આપણું સંપૂર્ણ બોડી પણ જે છે એમાંથી 70% વોટર છે, એનાથી જ આપણે જીવિત રહીએ છીએ. દરેક ક્ષણે આપણને પાણીની જરૂરિયાત છે. અલ્ટિમેટલી પૃથ્વી ઉપર પણ 70% પાણી છે, પણ એ બધું પાણી આપણે પીવા લાયક નથી હોતું. અને એ પાણીનો આપણે બચાવ કરીશું તો જ આગળ આપણું જીવન શક્ય બનશે. તો એ પાણી એ આપણા માટે જીવનચર્યાની ઝીણી ઝીણી દરેક જરૂરિયાત માટેનું માધ્યમ છે. એના વગર આપણને કોઈ રીતે ચાલવાનું નથી.
0: એટલે કે પાણી એ જીવન છે અને જળ છે તો કલ છે, એટલે કે પાણીનું ખૂબ જ મહત્ત્વ છે. અને આપણે ઘણીવાર ઉનાળામાં જોઈએ છીએ કે ગામડાના લોકો ખાસ કરીને ઇન્ટરિયર એરિયામાં પાણી માટે બહુ જ વલખા મારતા હોય છે. જોકે અત્યારે સુધારો થયો છે, પણ હજી અમુક વિસ્તારમાં પાણી માટે બહુ જ તકલીફ પડે છે. અને અમુક દેશોમાં બી શુદ્ધ એટલે કે ચોખ્ખા પાણી માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ પાણીનો બગાડ ના થાય, અને કોઈકે કીધું છે કે આવનાર સમયમાં શુદ્ધ એટલે ચોખ્ખા પાણી માટે યુદ્ધો થશે, તો આ પાણીનો વ્યય એટલે કે પાણીનો બગાડ કઈ રીતે અટકાવી શકાય?
1: ચોક્કસ. આપણે ઘણીવાર જતા હોય ક્યાંક અને આપણી નજર પડે, ઘણીવાર આપણે જોતા હોય છે કે નળમાંથી પાણી કન્ટિન્યુઅસલી ટપકતા હોય છે. એનું એક એક ટીપું ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતના સરોવરો ખાલી પણ થઈ રહ્યા છે આપણા. એવું આપણે જો કેલ્ક્યુલેશન મારીએ મિનિટોના, કલાકોના અને વર્ષોના, તો એમાં કરોડો લીટર પાણી જઈ રહ્યા છે. બીજું, ઘણીવાર આપણે ક્યાંકથી પાસ થતા હોય, કોકની ટાંકી ઓવરફ્લો થતી હોય, ત્યાં આગળ આપણે પુષ્કળ પાણીનો વ્યય જોતા હોય છે. એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ આપણે એવી રીતના જોતા હોય છે કે પાણી ગાડી ધોવાની કે આ છે તે છે એ બધી પ્રક્રિયાઓમાં પાઇપથી ગાડી ધોવાતી હોય, જે બકેટથી કદાચ ધોવે તો પાણી ઘણું બચાવી શકીએ. સો આવા ઘણા બધા આપણે અવારનવાર આપણા જીવનમાં જોતા હોય છે. પાણીનો ગ્લાસ લીધો, આપણે થોડું પાણી પીધું, બાકીનું પાણી ઢોળી દીધું, જે પ્રોસેસ કરવામાં એટલું બધું કોસ્ટ લાગે છે અને એટલી બધી એની પાછળ આપણે એને સમજી નથી શકતા, પણ એ ક્યાંક કોઈક સરોવરમાંથી પાણી તમારે ત્યાં સુધી પહોંચાડવા માટેની જે પ્રોસેસ છે એ બહુ લાંબી પ્રોસેસ છે, એને શુદ્ધિકરણ કરવાની

0: પ્રોસેસ ઘણી લાંબી છે અને પછી આપણે સુધી પહોંચે છે. આપણે એના દરેકે દરેક ટીપાની કિંમત કરવી જોઈએ.
1: આપણે ઘણીવાર ક્યાંક જતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં ઘણીવાર પાણી ઢોળાયેલું હોય, મતલબ કે ગટર લાઇનમાં કે પાઇપ લાઇનમાં બી ભંગાણ હોય ને પાણીના છાંટા ઉડતા હોય છે, અને ઘણીવાર નળ બી ચાલુ હોય છે, ઘણીવાર નળ બી ટપકતા હોય છે, તો ક્યાંકની ક્યાંક આ કોની ભૂલ કહી શકાય?
0: સરકારની એકલી જવાબદારી નથી. આ તમામ નાગરિકે આમાં જ્યાં સુધી ઇન્વોલ્વમેન્ટ નહીં લે, પોતાની અવેરનેસ ક્રિએટ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ સુધરી ના શકે. એવો જ પ્રયત્નો અમે પણ કરી રહ્યા છે. અત્યારે પણ આપણે જે ટૂંકમાં મેં તમને કહ્યું એ પ્રમાણે શાળાઓમાં અથવા તો કોલેજોમાં અને એ બધામાં જે અમે અવેરનેસ માટેના જે પ્રયત્નો કરતા હોય છે એ જ્યાં સુધી આપણા બાળકોના સંસ્કારમાં એ વસ્તુને ઇન્ટિગ્રેટ કરી શકીએ ત્યાં સુધી એ વસ્તુને આપણે ચેન્જ નહીં કરી શકીએ.
1: હવે સ્કૂલોમાં તમે અવેરનેસના કાર્યક્રમો કરો છો એ વિશે વાત કરી, તો સ્કૂલોમાં તમે કઈ રીતના અવેરનેસના કાર્યક્રમ કરો છો એ વિશે પણ વાત કરો.
0: એટલે સૌથી પહેલાં તો અમે બાળકોને આ વસ્તુ વિશેની માહિતી આપતા હોય, પછી ક્યાંક ને ક્યાંક એમને ચિત્રોની સ્પર્ધા અથવા તો નિબંધ અને એ બધાથી ઇન્સ્પાયર કરીને એમને આ બધામાં આપણે ઇન્વોલ્વ કરતા હોય છે કે જેથી એ લોકોને એક પ્રવૃત્તિ પણ લાગે અને એ સાથે સાથે એ સંદેશો સમજી શકે કે આપણે પાણી બચાવવું છે અને પાણી બચાવીશું તો આપણી આવતીકાલ એનાથી બેટર થશે. એ વસ્તુ એમના સંસ્કારમાં એન્ટર થાય. સો એવા ઘણા બધા પ્રોગ્રામ્સ અમે કરતા હોય છે કે જેનાથી બાળકો એને આવી રીતના સમજી શકે પાણીનું મહત્ત્વ.
1: હવે ગૃહિણીઓ અને પાણીનો સંબંધ એકદમ નજીકનો છે, તો જે આપણી ગૃહિણીઓ છે એ પાણીનો બચાવ કઈ રીતે કરી શકે?
0: આપણે ઘણીવાર જોતા હોય છે કે કપડાં ધોવાતા હોય, વાસણો ધોવાતા હોય, પાણીના નળ કન્ટિન્યુઅસ ચાલ રહેતા હોય, આ બધી જગ્યાએ આપણે પાણીને ચોક્કસ બચાવી શકીએ. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન તરફથી અમે એરેટર્સ પણ મોકલતા હોય છે, બધાને સપ્લાય કરતા હોય છે. એરેટર્સનું કામ એવું છે કે જ્યારે આપણે કોઈપણ ટેપ ઓપન કરીએ છીએ તો નોર્મલ કેસમાં આપણી જરૂરિયાત કરતાં ઘણી મોટી ક્વોન્ટિટીમાં પાણી નીકળતું હોય છે. એટલી ક્વોન્ટિટીની આપણને જરૂરિયાત નથી હોતી ઘણીવાર. તો એક જે છે એ ગમે તેટલું પ્રેશર આગળથી આવશે પણ છતાં પાણીના ફ્લોને નિર્ધારિત કરે છે અને એક કંટ્રોલ કરીને પાણીને બહાર આપે છે. એ આપણું કામ એટલા પાણીની ક્વોન્ટિટીથી પણ થવાનું છે અને આપણે કન્ટિન્યુઅસ નળ ચાલુ રાખીએ એવું પણ ન કરવું જોઈએ. એટલે આપણે આવા એક બે નુસ્ખાઓ અપનાવીને આપણે આપણા જીવનમાં પાણીને સારી રીતે બચાવી શકીએ.
1: હવે આપણો કાર્યક્રમ છે ગામનો ચોરો, અને ગામનો ચોરો ખાસ કરીને ખેડૂતો માટેનો કાર્યક્રમ છે, તો આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે, તો ખેડૂતો પાણીનો બચાવ કેવી રીતે કરી શકે, આ વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે કરશે એ વિશે અમારા ખેડૂત મિત્રોને ખાસ વાત કરશો?
0: પાણી બચાવવાની વાત આપણા માટે આમ જોવા જઈએ તો નવી નથી. ગુજરાત અને ભારતની સંસ્કૃતિમાં પાણી સંરક્ષણની સમૃદ્ધ પરંપરા રહી છે. આપણા પૂર્વજોએ આજે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજી વગર પણ પાણીનું મહત્ત્વ સમજ્યું હતું. પાટણની રાણી કી વાવ, અડાલજની વાવ, ગુજરાતની અનેક પ્રાચીન વાવો માત્ર સ્થાપત્યના અદ્ભુત નમૂનાઓ નથી પરંતુ પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ સંવર્ધનના જીવંત ઉદાહરણો છે. ગામડાઓમાં તળાવો, કૂવા, ખેત તળાવડી, ચેકડેમ, પરકોલેશન ટાંકા બનાવવાની પરંપરા હતી. વરસાદનું પાણી સીધું સમુદ્રમાં ન જાય પરંતુ જમીનમાં ઉતરે અને વર્ષભર ઉપયોગી બને એવા હેતુથી આ બધી વસ્તુઓ કરવામાં આવતી હતી. આજે પણ જ્યાં ચેકડેમ અને રિચાર્જ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે ત્યાં ભૂગર્ભ જળસ્તર વધ્યું છે, બોરવેલોમાં પાણીની ઉપલબ્ધતા સુધરી છે અને ખેડૂતોને મોટો લાભ થયો છે. સો આવી રીતના આપણે ચોક્કસથી ચેકડેમ અને બધી વસ્તુઓથી આપણે સારી રીતે પાણી બચાવી શકીએ અને એને કલેક્ટ કરી શકીએ છીએ. આપણે જોઈએ કે સરદાર સરોવર જે છે એ સરદાર સરોવર એ કેટલું મોટું આપણા એમાં રૂપાંતર કરેલું છે. જે પહેલાં આપણને પાણીની તકલીફો હતી અને આપણે બોરમાંથી પાણી ખેંચતા હતા અને પાણીના લેવલો ડાઉન જતા હતા, આજે સરદાર સરોવર ડેમથી આપણે પુષ્કળ જગ્યા હોય ખેતીમાં પાણી સપ્લાય કરી શક્યા છે. અને એને લીધે એક સારી ઇફેક્ટ એ પણ આવી છે કે જે નીચે પાણીના જળ નીચે જતા રહેતા હતા એની જગ્યાએ ધીમે ધીમે ઉપરથી પાણીનું પ્રમાણ વધ્યું એટલે પાણીના લેવલો એ લોકોના પણ નીચે બોરમાં વધ્યા અને ખાસા વર્ષો સુધી આપણે સસ્ટેન કરી રહ્યા છે કે બોરમાં પાણી બધાના ખતમ નથી થયા. હજુ
1: હવે ખેતીવાડીની વાત કરીએ તો આપણા ખેડૂતો ઘણીવાર ખેતરમાં બોરવેલથી ખેતી કરતા હોય છે અને આપણે સાંભળીએ છીએ કે બોરવેલને લીધે પાણીના તળ ખૂબ જ નીચા જતા રહ્યા છે, તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ છે તો આપણા ખેડૂત મિત્રો બોરવેલના તળ ઊંચા આવે અને જે વરસાદનું પાણી એ રોકીને ભૂગર્ભ જળને રિચાર્જ કરે અને ભૂગર્ભ જળ ઊંચું આવે અને આપણું જે ભૂગર્ભ જળ એ સમૃદ્ધ બને એના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ?
0: એ જ આપણે જેમ વાત થઈ એ પ્રમાણે ચેકડેમ છે અથવા તો તળાવ છે એ બધા જો નાના મોટા નુસ્ખા અપનાવે તો એમાં એમના એ જે લોકલ એરિયાનું પાણીનું જે લેવલ છે એ એમાં ઇન્ક્રીઝ થઈ શકે છે. સો એ નાના નાના પ્રયત્નો બધાએ કરવા જોઈએ.
1: આપણે ગૃહિણીઓની વાત કરી અને ખેડૂત મિત્રોની પણ વાત કરી, તો અને સામાન્ય માનવી તરીકે આપણે બી પાણી બચાવવા માટે કઈ રીતના ધ્યાન આપવું જોઈએ?

0: અને કઈ રીતે પાણીનો મહત્તમ આપણે બચાવ કરી શકીએ એ વિશે પણ તમે અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને વાત કરશો.
1: ચોક્કસ. તો ખાસ કરીને આપણે આગળ જેવી રીતના ચર્ચા કરી એ પ્રમાણે કે આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ નળમાંથી પાણી ટપકતા હોય, તો એ નળોને બધાને આપણે વારંવાર ચેક કરાવતા રહેવો જોઈએ, એને સુધારવા જોઈએ. એ ઉપરાંત આપણે ઘણીવાર ટાંકી ઓવરફ્લો થતી હોય, તો ટાંકી ઓવરફ્લો થતી હોય ત્યાં આપણે ઓટોમેશનનો એડવાન્ટેજ લેવો જોઈએ. એડવાન્સમેન્ટ જે થયા છે એનો પણ આપણે લાભ લેવો જોઈએ એવી રીતના, કે જેથી કરીને પાણી આપણું પ્રમાણમાં વપરાય, ટાંકી ભરાઈ ગઈ, પંપ બંધ થઈ જાય. આ બધી વસ્તુ હવે બહુ રૂટીનમાં છે અને અવેલેબલ છે, કોઈ પણ જગ્યાએ, નાની નાની જગ્યાએ પણ આ વસ્તુ અવેલેબલ થતી હોય છે, તો એનો આપણે લાભ લેવો જોઈએ. એ સિવાય આપણે વાહનો ધોવામાં કાં તો ઘણાને એવી ટેવ હોય છે કે નોર્મલી આખા ફ્લોર ને બીજું બધું પણ પાણીનું પુષ્કળ બગાડ કરીને ધોવામાં આવતું હોય છે. આ બધી જગ્યાએ આપણે પાણીને બચાવ કરી શકીએ. આપણે વોટર રિસાયકલિંગ કરી શકીએ, જે આપણે સુએજમાં પાણી કલેક્ટ થાય છે એ સુએજ ટ્રીટમેન્ટ થતી હોય છે, સુએજ ટ્રીટમેન્ટ થઈને એ પાણીને રિસાયકલ કરીને ગાર્ડનમાં વાપરી શકીએ. સાવરનું પાણી, ગ્રે વોટર જે છે એને આપણે ફિલ્ટર કરીને સુએજમાં અને સુએજનું ગાર્ડનમાં એવી ડબલ સાયકલ પણ આપણે કરી શકીએ રિસાયકલિંગની, જેનાથી આપણે પુષ્કળ પાણીનો બચાવ કરી શકીએ. એટલે આવા ઘણા બધા નુસ્ખા છે જેનાથી આપણે પાણીનો બચાવ કરી શકીએ.
0: હવે પાણીનું ઓડિટ એટલે શું? પાણીનું ઓડિટ કઈ રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો.
1: હા, હવે આજકાલ એની ઘણી આધુનિક પદ્ધતિઓ વિકસી છે કે દાખલા તરીકે આપણે નોર્મલ કેસમાં કોઈ પણ જગ્યાએ આપણે પાણી બચાવવાની વાત કરીએ તો આપણને એ જ પહેલાં નથી ખબર હોતી કે આપણે પાણી વાપરીએ છીએ કેટલું. આજે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો આપણા ઘરમાં મીટર લાગ્યું છે, આપણે એના પૈસા ચૂકવીએ છીએ, આપણે એને ધ્યાનથી જોઈએ છીએ કે મારા કેટલા યુનિટ ફર્યા, આપણું ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવ્યું. તો એવી જ રીતના આપણે પાણી માટે પણ આટલું જ સજાગ હોવું જોઈએ. આપણે આપણા ઘરમાં પાણીનો વપરાશ કેટલો થયો, કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, આ જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આપણે પાણી બચાવવાની વાત કરવી પણ એક રીતે યોગ્ય નથી. કારણ કે આપણને સૌથી પહેલાં એ ખબર હોવી જોઈએ કે પાણી કેટલું વપરાય છે, તો આપણે બીજે દિવસે કમ્પેર કરીને પાણીને બચાવી શકીશું. પાણી ઓડિટ માટે અત્યારે ઘણા જ સરસ એવા સાધનો અવેલેબલ છે, એમાં અમારી કંપની પણ એમાં ઘણું બધું આગળ પડીને કામ કરી રહી છે. તો એમાં પણ એની અંડરમાં પણ અમે IoT પ્રોડક્ટ્સ બનાવીએ છીએ કે જેમાં તમે જે વોટર કન્ઝ્યુમ કરો છો એને મીટર કરી શકો છો. તમે પાણી જ્યાં જ્યાં જેટલી જગ્યાએ વાપરો છો એ દરેકે દરેક જગ્યાએ તમે મીટર લગાડ્યા છે, જે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો, અથવા તો તમને એનો ડેટા રેગ્યુલર બેઝિસ પર મળે છે, મંથલી બેઝિસ પર મળે છે. તમે પાણીનો બચાવ કરવાની શરૂઆત કરી એ પછી તમે શું રિઝલ્ટ મળ્યા, કેટલું બચાવી શક્યા, ક્યાં આગળ એનું કન્ઝમ્પશન કેવી રીતે થઈ રહ્યું છે, આપણે એને એ બધી વસ્તુ પર જેમ ટ્રેક કરતા જઈએ તો આપણે પાણી બચાવવા માટે બહુ સારી ડિરેક્શન આપણને મળી શકે છે.
0: હવે શરૂઆતમાં વાત કરી પર્યાવરણની, એમ જે પર્યાવરણ ખોરવાયું છે તો એ પર્યાવરણ વિશે પણ તમે શું કહેશો?
1: હા, હવે પર્યાવરણ જે છે એમાં ઓવરઓલ પાણીનો પણ એટલો જ મહત્ત્વનો ભાગ છે. પર્યાવરણની અસરથી આપણને પાણીમાં પણ તકલીફ પડી છે ઘણી બધી જગ્યાએ. આપણને ઓવરઓલ જોવા જઈએ તો હજુ આપણે આપણા રાજ્યમાં અથવા તો આપણા શહેરમાં થોડાક નસીબદાર છે કે આપણને હજુ પણ આજની તારીખે પાણી અવેલેબલ થાય છે, બોરમાં પણ આપણને પાણી મળે છે. પણ અમુક શહેરો છે જેમ કે બેંગ્લોર છે, ચેન્નઈ છે, આ બધી જગ્યાએ પાણીના તળ પુષ્કળ નીચે જતા રહ્યા છે, લોકોને પાણી મળી પણ નથી રહ્યું. તો આ બધી જગ્યાએ એ આખી સિસ્ટમ ખોરવાઈ ચૂકી છે અને આપણે એને ધીમે ધીમે ધીમે જેમ જેમ જેટલું આપણે ગ્રીન બિલ્ડિંગ તરફ આગળ વધીશું એમ એમ આપણે આ વસ્તુને ફરીથી કરેક્ટ કરી શકીશું. જો આપણે આ બાબત માટે નિશ્ચિંત રહીશું અથવા તો એમાં જો આપણે સજાગતા નહીં લાવીએ તો ક્યારેય આપણે આ સુધારી નહીં શકીએ.
0: ક્યાંક ની ક્યાંક રોડ, રસ્તા, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસને નામે ક્યાંક ની ક્યાંક પર્યાવરણ નુકસાન થતું હોય છે, તો આ ટકાઉ વિકાસ વિશે તમે શું કહેશો?
1: ચોક્કસ. એમાં આપણે રોડ કર્યા, પેવર બ્લોક નાખ્યા, આપણે ખરેખર આપણા ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પાણી જ્યાંથી અંદર ઉતરવાનું હતું એ બધા રસ્તા એમાં ધીમે ધીમે બંધ થયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એ બધામાં આ વસ્તુ થઈ છે. પણ એની સાથે સાથે રિચાર્જ બોર જેટલા શક્ય એટલા સારી રીતે ડેવલપ થાય અને એ જો સ્થળે સ્થળે કરેલા હોય, બિલ્ડિંગોમાં પણ હવે ઘણી બધી જગ્યાએ આના વગર પરમિશન નથી મળતી, તો એમાં પણ ઘણીવાર લોકો ઉપર છલ્લો એનો ઉપાય કરીને મૂકી દેતા હોય છે, એવું ના કરવું જોઈએ. દરેકે આ વસ્તુ માટે સાચવીથી જાળવવી જોઈએ અને એ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ અને ઓન પેપર નહીં, રિયલમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને આપણે ખાસી એવી માત્રામાં પાણીને, જળને ભૂગર્ભમાં ઉતારી શકીએ.
0: દેવંગભાઈ, છેલ્લે અમારા શ્રોતા મિત્રનો તમારો મેસેજ રૂપે શું કહેશો?
1: મારા મેસેજ રૂપે હું એમને એ જ કહીશ કે જળ જીવન છે, આપણે એને જેટલું બચાવીશું એટલું જ આપણા માટે સારું છે. આપણે એના માટેના જેટલા શક્ય એટલા પ્રયત્નો કરવા જોઈએ. આપણે પાણીને કોઈ રીતે બગાડ

0: ન થવું જોઈએ, એ જ મારો સંદેશ હશે.
1: દેવંગભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પાણીનો બચાવ કઈ રીતે કરી શકાય, ખાસ કરીને ચોખ્ખા પાણીનો અને પર્યાવરણ, એ વિશે સરસ મજાની માહિતી આપી. એ બદલ અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી, પાણીનો બચાવ કેવી રીતના કરી શકાય. અને મિત્રો, આશા રાખીએ છીએ તમને આપેલી આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

હવે સાંભળીએ આજના હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની યાદી જણાવે છે કે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે બાકીના જિલ્લાઓમાં એકંદરે વાતાવરણ સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે પણ કોઈ અગત્યની સૂચના નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. એ રામ રામ રામ રામ.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वाँचे छे। मुख्य समाचार। केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया हैदराबाद थी देशभरमां 6 अन्य ईएसआईसी परियोजनानो प्रारंभ कराव्यो। केंद्रीय नागरिक उड्डयन मंत्रीए कह्युं कि गुजरातना धोलेरा आंतरराष्ट्रीय ग्रीनफील्ड विमान मथकनुं बाकीनुं काम 3 महिनामां पूर्ण करी विमान सेवाओ शरू कराशे। केंद्रीय रेलवे मंत्री अश्विनी वैष्णवे रेलवेमां अनेक मोटा फेरफारनी जाहेरात करी। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર। ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગમમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો। સમાચાર વિગતવાર। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 અન્ય ઈએસઆઈસી પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો। અંદાજે 650 કરોડ રૂપિયાથી વધુના રોકાણની આ પરિયોજનાથી દેશભરના 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન નિઃશુલ્ક તબીબી સેવાઓ અપાશે। દરમિયાન શ્રી માંડવિયાએ સનતનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં 211 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રની પ્રગતિના બે સૌથી મહત્વના સ્તંભ ગણાવ્યા। શ્રી માંડવિયાએ કહ્યું કે દેશમાં ઈએસઆઈસી લાભાર્થીઓની સંખ્યા બમણી થઈને 15 કરોડ થઈ છે। ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ આજે ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી।
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ। ઇસકે સાથ એક મેન્યુફેક્ચરિંગ હબ, એક ફ્યુચરિસ્ટિક ગ્રીન સિટી ઓર એક સેમી કન્ડક્ટર હબ, યે સબકે સાથ જુડતા હુઆ એક એરપોર્ટ પ્રોજેક્ટ યહાં પે હૈ। સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા। આપ પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ। એટીસી કી બાત કરે વહાં પે એન્સિલરી બિલ્ડિંગ્સ હો યા ફિર આપકે સામને જો રનવે હૈ ઓર ટેક્સી વે હૈ વો ભી 100% અભી કમ્પ્લીટ કર ચુકે હૈ।
0: શ્રી નાયડુએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવવાનું આયોજન કરાયું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી। નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે ખાતરોનું પરિવહન પરંપરાગત રીતે બંધ માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનર્સમાં કરી શકાશે। તેના ઉપયોગથી સામાનના પરિવહન અને સંગ્રહ સરળ થશે અને સમગ્ર રેકને રોક્યા વગર વ્યક્તિગત કન્ટેનર મૂકી શકાય છે। શ્રી વૈષ્ણવે કહ્યું કે

0: દેશમાં ખાતરનું 85% પરિવહન રેલવે દ્વારા થાય છે. ફ્લાય એશના પરિવહનમાં મોટા ફેરફાર કરતા શ્રી વૈષ્ણવે કહ્યું, હવે તેનું પરિવહન ખુલ્લી માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનરમાં કરાશે. તેમણે કન્ટેનર નીતિ હેઠળ સંકલિત લાયસન્સ પ્રણાલી તેમજ જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા ટૂંક સમયમાં રેલ ભૂમિ પોર્ટલ કાર્યરત થવાની પણ જાહેરાત કરી.
1: अगर हम फ्लाई ऐश का एक अच्छा ट्रांसपोर्टेशन मैकेनिज्म बना सकते हैं तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में, प्रोडक्शन में यूज कर सकते हैं या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म. फ्लाई ऐश के लिए સ્પેશિયલ કન્ટેનર ડિઝાઇન
0: કર્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, પશ્ચિમ બંગાળમાં વાતાવરણ અને માટી મુજબ કૃષિ વિકાસની વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. રાજ્ય સચિવાલય નવાન ખાતે યોજાયેલી એક બેઠકમાં શ્રી ચૌહાણે આ વ્યૂહરચના તૈયાર કરવા કૃષિ વિશ્વવિદ્યાલય, સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે મળીને કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચીનસુરા અને માલદા સહિત 4 સ્થળ પર બટાકા અને શણના બીજની તાલીમ અને સંશોધન કેન્દ્ર સ્થાપિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AI યુવાનોના કૌશલ્યને અસરકારક રીતે વધારી શકે છે. હૈદરાબાદમાં બ્રિક્સ વેપાર સંઘ ફોરમ શિખર સંમેલનમાં તેમણે સરકારની અનેક સામાજિક સુરક્ષા પહેલ પર ભાર મૂક્યો અને સ્કિલ ઇન્ડિયા અભિયાન હેઠળ અમલમાં મુકાઈ રહેલા વિવિધ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે AI અને રોબોટિક્સ ટેકનિક સમગ્ર દેશમાં મોટો ફેરફાર લાવી રહી છે. તેમણે તમામ લોકોને નવી ટેકનોલોજીને જવાબદારીથી ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા રામચંદ્ર ગૌડાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમને કર્ણાટકમાં ભાજપના એક મજબૂત સ્તંભ ગણાવતા કહ્યું, તેમણે પક્ષને મોટા પાયાના સ્તર પર મજબૂત કરવા અને કાર્યકર્તાઓની અનેક પેઢીઓનું માર્ગદર્શન કરવામાં તેમનું જીવન સમર્પિત કરી દીધું હતું. કાઉન્સિલર, વિધાન પરિષદના સભ્ય અને મંત્રી તરીકે તેમનું જાહેર જીવન અતૂટ પ્રતિબદ્ધતા અને સેવાથી ભરેલું હતું તેમ પણ શ્રી મોદીએ ઉમેર્યું. ભારત પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતે ફરી એકવાર હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ વિના નેવિગેશન અને વેપાર ચાલુ રાખવા હાકલ કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે મંત્રાલયે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવી ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી તેમજ જે બન્યું તેની સખત ટીકા કરી છે.
2: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: શ્રી જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે સંઘર્ષ ઘટાડવા બંને પક્ષે વાતચીત, સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો જોઈએ જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદનો પહેલો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધનું વિસ્તરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં બંને પક્ષે તમામ પાસાઓ પર યોગ્ય વિકાસ કર્યો અને ઘણા મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સધાઈ છે. ભારત માલદીવનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પ્રસ્તાવિત કરારથી બજારમાં પહોંચ વધારી, રોકાણને સરળ બનાવી, વધુ આર્થિક સહકારને પ્રોત્સાહન આપી અને બંને દેશમાં સતત આર્થિક વિકાસમાં યોગદાન આપી દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધને વધુ મજબૂત થવાની આશા છે.

0: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ બર્મિંગહામમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમ 258 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 76 રન જો રૂટે બનાવ્યા છે, જ્યારે લિયામ ડોસને 68 અને બેન ડકેટે 43 રન કર્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ અક્ષર પટેલે ઝડપી છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારે 2-2, જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે 1-1 વિકેટ લીધી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત જસપ્રીત બુમરાહ પરત આવ્યા છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 ઓવરમાં વિના વિકેટે 18 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું કવિતા સુબ્રમણ્યમ, અલકા યાજ્ઞિક અને હેમાસર દેસાઈએ ગાયેલા યાદી ફિલ્મના ગીતથી.

0: અને હવે સાંભળશો મધુશ્રી અને એ આર રહેમાને ગાયેલું યુવા ફિલ્મનું ગીત.
1: હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુમા હુ

શ્રી અઘોષલ, મધુશ્રી અને બેલા શિંદે ગાયેલું પહેલી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો શંકર મહાદેવન અને રિચા શર્માને ફિલ્મ કુછ ના કહો.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રહર વોરાએ ગાયેલી અમૃત ઘાયલની રચનાથી.

0: School to begin at 12:30 a.m. Indian Standard Time. In cricket, England have set a target of 259 runs for India in the first of the three-match ODI series at Edgbaston, Birmingham. In reply, India were 97 for 2 in 19 overs when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. India reiterates its call for safe and unimpeded navigation through Strait of Hormuz, urges Iran and US to return to dialogue for a lasting solution to the conflict. New Delhi says ongoing protests in Pakistan-occupied Jammu and Kashmir are direct consequence of Pakistan's decades-long systemic exploitation and denial of fundamental rights to local population. Comprehensive economic and trade agreement between India and United Kingdom granting zero duty access to most of Indian exports comes into force from tomorrow. Election Commission extends schedule of ongoing special intensive revision of electoral rolls in Haryana and Andhra Pradesh by 10 more days. And in men's cricket, India chased target of 259 runs set by hosts England in first ODI at Birmingham. That is all in the news at 9. Good night.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના કાર્યક્રમમાં આપણે જાણીશું વિવિધ ક્ષેત્રની આ અઠવાડિયાની મહત્વની ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે. તો આવો કાર્યક્રમની શરૂઆતમાં નજર કરીએ મહત્વના સમાચારો પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. નાગરિકોને ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીઓમાં વૃક્ષો વાવવા શ્રી શાહની અપીલ. અમદાવાદના ભાડજ વિસ્તારમાં માત્ર એક જ કલાકમાં 3,61,000 વૃક્ષારોપણ થકી બન્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટેના પગલાં લેવા સરકાર પ્રતિબદ્ધ. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન. બાગાયત ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ ગુજરાતને મળ્યું બહુમાન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત. મહેસાણાના ઊંઝાના જીરુ અને વરિયાળીને જીઆઈ ટેગ અપાતા મળી વૈશ્વિક ઓળખ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ. આજે પરંપરાગત નેત્રોત્સવ વિધિ સંપન્ન. ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ શબ્દો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના. ગત રવિવારે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદના સાયન્સ સિટી ખાતે અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા અને વધતા જતા કાર્બન ઉત્સર્જન અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી શાહે આ વાત કહી હતી. આ પ્રસંગે શ્રી શાહે વધુને વધુ વૃક્ષ વાવવા લોકોને અપીલ પણ કરી હતી.
2: મિત્રો, કોઈ પણ અભિયાને સફળ થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય તો જન ભાગીદારી વગર ના થાય. અને આ જન ભાગીદારીનું અભિયાન મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ જાણીએ છીએ વધતા જતા વાહનોના ઉપયોગના કારણે, અનેક પ્રકારની ઔદ્યોગિકરણના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું. અને આ ઉત્સર્જન વધતા વધતા વધતા કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઉપર ગયા અને ઓઝોનના પડને મોટા મોટા ગાબડા પડે. મોટા ગાબડા એટલે 100-100 કિલોમીટરના ગાબડા અવકાશમાં ઓઝોનના સ્તરમાં પડ્યા છે. અને આ ગાબડાઓ આપણે સૌ જાણીએ કે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવે તો આપણે જીવી ના શકીએ, એટલી બધી ગરમી થઈ જાય. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે. અને એ કરવું હોય તો એક પેડ માં કે નામ એનો એક માત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે.
1: શ્રી શાહે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા પણ અનુરોધ કર્યો.
2: 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વધારવાનું કામ આપણે સૌ

0: મળીને કરવાનું છે. આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. સોલાર રૂફટોપ એ ટેમ્પરેચરને શોષવાનું કામ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને વીજળી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. અનેક પ્રકારના આવા ઉપાયો આપણે શરૂ કર્યા છે, પણ આને પણ એક અભિયાન તરીકે મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબું સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
1: આ એક જ દિવસમાં સામૂહિક વૃક્ષારોપણ દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકોએ 1,25,00,000થી વધુ વૃક્ષ વાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. એટલું જ નહીં, રવિવારે ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા અમદાવાદના ભાડજ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર 1 કલાકમાં 3,61,000 વૃક્ષારોપણ કરીને મહાનગરપાલિકાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. આ અંગે વધુ માહિતી આપે છે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની.
2: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં હાડજ ખાતે અમદાવાદમાં કુલ લગભગ 90,000 ચોરસ મીટરનું આ જે જગ્યા છે એમાં પ્લાન્ટેશનનું કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હતા. સવારે 11 વાગે એક્ઝેક્ટ આ જે પ્લાન્ટેશનનું કાર્યવાહી એ શરૂ કરવામાં આવેલું હતું અને 12 વાગે એ પૂરું થયું હતું. 12 જુલાઈમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં લગભગ 1.25 કરોડ નું પ્લાન્ટેશન થયેલા છે અને એક જ દિવસમાં આવા પ્રકારના વિક્રમી કામગીરી જે છે એ ગાંધીનગર લોકસભામાં ગ્રીનરી અને પ્લાન્ટેશનને ખૂબ મહત્વપૂર્ણ એક સસ્ટેનેબિલિટીને વેગ આપવાનું કામ કરવામાં આવ્યું છે.
1: જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર ભક્તો અને યાત્રાળુઓના ધસારાને જોતા તેમની સુરક્ષા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિયમો જાહેર કરાયા. ગિરનાર પર્વત પર તાજેતરમાં એક બાળક પર સિંહના હુમલા બાદ વન વિભાગ વધુ સતર્ક થયું છે. ગાંધીનગરમાં ગઈકાલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ દુર્ઘટના અંગે ચર્ચા કરવામાં આવી. દરમિયાન ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવવાનો નિર્ણય પણ કરાયો. બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયો અંગે વધુ માહિતી આપે છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા.
3: જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવર જવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને કાયમી જે પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ પણ એને નીચેથી મળી જાય એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થતી કામગીરીને કારણે ખેડૂતો વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ કામગીરી તથા નવાચારના પરિણામે ગુજરાતની યશ કલગીમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે. તાજેતરમાં જ નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકારતા કૃષિમંત્રી જીતુ વાઘાણી આ સન્માનને રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત કર્યો છે. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ પુરસ્કાર અંગે શું કહ્યું તે સાંભળીએ.
4: બાગાયત ક્ષેત્ર આપણું ગુજરાત અને હમણાં જ આપણે જે એવોર્ડ મળ્યો છે એ એવોર્ડ બાગાયતનો જ છે અને મને કહેતા આનંદ થાય છે કે એના જે ચેરમેન એકવતના હતા એ સ્વામીનાથન હતા. 17મો

0: એના જે જ્યુરી પેનલના ચેરમેન કોણ હતા? ચીફ સુપ્રીમ કોર્ટના જજ, એના અધ્યક્ષ હતા જ્યુરી પેનલ. સહજ રીતે આપણને ખબર નહોતી, અને મને એમ છે મીનાજી આપણને એવોર્ડ મળ્યો, એ લોકો એની રીતના અભ્યાસ કર્યો હતો. અને આ 17મો એવોર્ડ સેરેમની હતો. ડોક્ટર સ્વામિનાથન, જેના રાજનાથસિંહે ત્યાં વાત કરી કે સ્વામિનાથનજી જયારે આ એવોર્ડ આપવા ને ત્યારે હું બે વાર આવી ગયો છું, એવી સંસ્થા એને આપણે એવોર્ડ આપ્યો. એમણે 26 વર્ષ પહેલા એગ્રીકલ્ચરનું મેગેઝિન શરૂ કર્યું. આવો એવોર્ડ એ ગુજરાતને મળ્યો છે. અને બાગાયતમાં આપણે વિશેષ સમગ્ર દેશની અંદર આગળ છે, અને હજી પણ બાગાયતની અંદર ખૂબ સંભાવનાઓ છે.
1: ગુજરાત તેના પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સતત નવા સીમાચિહ્ન હાંસલ કરી રહ્યું છે. હવે આ જ કડીમાં મહેસાણાના ઊંઝાના જીરું અને વરિયાળીનો પણ સમાવેશ થઈ ગયો છે. તાજેતરમાં જ ભારત સરકારની જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝાના આ બંને કૃષિ ઉત્પાદનોને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ અપાયો છે. આ સાથે જ ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળી બંને વૈશ્વિક બજારમાં પ્રમાણિત ભૌગોલિક બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની વિશ્વસનીયતા વધશે અને સારો ભાવ મળશે. આ ઉપરાંત નિકાસની સંભાવનાઓ પણ વધુ મજબૂત બનશે. નિષ્ણાતોના મતે GI ટેગ વાળા ઉત્પાદનો સામાન્ય ઉત્પાદનો કરતા 20-30% વધુ બજાર ભાવ મેળવી શકે છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે સ્થાનિક કૃષિ અર્થતંત્ર પણ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આ અંગે વધુ માહિતી આપે છે ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ.
2: ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી, મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય કે ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ GI ટેગ મળ્યો છે. GI ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ, જે તે જણસી હોય, જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય, એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે. અને એનાથી એને ગ્લોબલ ઓળખ મળે છે. ઊંઝા માટે પણ જીરું એ જોઈએ તો સમગ્ર વિશ્વમાં ઊંઝા અહીંથી ઊંઝાથી જીરું નિર્યાત થાય છે. જીરુંની ગ્લોબલ GI ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે, ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. એથી વિશેષ GI ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે, અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે અને લોકોની ઊંઝા જીરા પ્રત્યેની એક વિશ્વસનીયતામાં પણ વધારો થશે.
1: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાલ જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે. તેની પાછળનું કારણ છે અષાઢી બીજ. આ પાવન અવસરે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને તેમના ભક્તોને દર્શનનો લ્હાવો આપે છે. અમદાવાદમાં પણ 149મી રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, જ્યાં ભક્તોને ભવ્ય સોનાવેશ શણગારમાં ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો. આજે ભગવાન જગન્નાથજી, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ શું કહે છે તે સાંભળીએ.
3: ભગવાન આજ અમાવસ્યાના દિવસે પોતાના નિજ મંદિર રત્નવેદી સિંહાસન ઉપર ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ ધ્વજારોહણ થયું. અમારી મંગળા આરતી બાદ ભગવાનને સોના વેશમાં દર્શન કરાવવામાં આવશે. વિશેષની પરંપરા ગજરાજની, અમારી જે બ્રહ્મલિંગ સંત છે વિશે નરસિંહદાસજી મહારાજના સમયથી ગજરાજ એ ગજાનંદનું સ્વરૂપ ગણાવવામાં આવતું હોય છે, એમની વિધિવત પૂજા પાઠ કરી અને પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનના ત્રણેય રથને નિજ મંદિરમાં લાવી પુનઃ પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવશે. અનેક મહાનુભાવો દ્વારા જેવી રીતે કે એના લક્ષીને પૂજા સંપન્ન કરવામાં આવશે.
1: હવે આ નેત્રોત્સવ વિધિ શું છે તે અંગે એક અહેવાલ સાંભળીએ.
4: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી તેમના મોસાળથી પરત પોતાના નીચ મંદિરમાં પધાર્યા બાદ આ વિધિ કરાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાનને મોસાળમાં ખૂબ લાડ લડાવવામાં આવે છે. ત્યાં તેઓ કેરી, જાંબુ, માવા સહિત વિવિધ પ્રકારની વાનગીઓનો પ્રસાદ ગ્રહણ કરે છે.

0: છે તેના કારણે ભગવાનની આંખો આવી હોવાનું પ્રતીક માનવામાં આવે છે અને તેમને આંખે પાટા બાંધવામાં આવે છે. ત્યારબાદ વિશેષ પૂજા અર્ચના સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ થાય છે, તેને જ નેત્રોત્સવ વિધિ કહેવાય છે. ત્યારબાદ ત્રણેય ભગવાનની મૂર્તિની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદિ પર પ્રતિષ્ઠા કરવામાં આવે છે. હવે રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ ભગવાનના નેત્ર ખુલશે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું ચૈતાલી જોશી.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 નવા સમાચાર સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીયા.

0: સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 કલાકે રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીયા.
1: આપ સુન રહે હૈં વિવિધ ભારતી. આજ કે ફનકાર યે કાર્યક્રમ આપ સુનેંગે થોડી હી દેર મેં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આનંદકુમાર સીએ ગાયેલી હરીન્દ્ર દવેની રચનાથી.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, આજે છે 14 જુલાઈ અને આપ સૌ જાણો છો તેમ ભારતીય હિન્દી સિનેમાના મશહૂર સંગીતકાર મદન મોહનની આજે પુણ્યતિથિ. તારીખ 14 જુલાઈ 1975 ના રોજ આપણી વચ્ચેથી વિદાય લેનાર મદન મોહનને આપણા સૌ તરફથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તો આજના કાર્યક્રમમાં આપણે સાંભળીશું મદન મોહને સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દસ્તક ફિલ્મના ગીતથી. આ ગીતને લખ્યું છે મજરૂ સુલતાનપુરીએ.

અને દોસ્તો, આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

સાત વાગે સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 સવારે 9:30 આપ સાંભળી શકશો ગુજરાતી ગીતો, 10:02 ઉર્દુ મજલિસમાં શબ્બીર હાશમી દ્વારા સ્વરચિત ગઝલો, ઉપરાંત કહાની હસરત રજૂ કરશે મુજાહિદ પાશવા, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર, 11:02 ફિલ્મ સંગીત, 11:30 આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં પત્રો તથા ઇમેલ્સ પર આધારિત કાર્યક્રમ, 1:10 સુગમ સંગીત, કલાકાર સ્વાતિ વ્યાસ, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, જેમાં હરિકથા ગુજરાતના સંતો રજૂ કરશે મયંક પંડ્યા, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાતોરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13:10 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:14 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:15 આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક. રાત્રે 1 યુવા જગત કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. સવારે 5 ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, સૌ પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા છો. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે, એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી

0: સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા
3: રંગ. જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ, આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા. આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
4: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
4: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
4: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
4: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
4: આશીર્વાદ બેટા.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જોને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહું મેં.

0: કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હા, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા,
0: એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ,
3: આ હા મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
0: પ્રણામ બાપુજી.
3: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
0: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
4: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
3: હા હા, જુઓ તમે મા દીકરો અંદરજીને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
5: ગુડ મોર્નિંગ સાહેબ.
3: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
5: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
3: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
5: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
3: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
5: સાહેબ રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
3: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો?
5: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
3: કેટલામાં ગોઠવ્યું છે?
5: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
3: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
5: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
3: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
5: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
3: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
6: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
3: ગેટ આઉટ.
6: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ.

0: અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ હું જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર હજી તો વર્ષ પૂરું થયું નથી, ના મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું, ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું, અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું, શું હાથ છે?
2: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારને શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ, મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને. એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, 1 દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, 1 જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના

0: બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
2: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા. હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

0: બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને. અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલનો મારી નજર સામે ભૂસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે, આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે. ઓહ,
1: તુમસે આયા ના ગયા, હમસે બુલાયા ના ગયા, તુમસે આયા.
0: ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, 2 ભાઈઓ અને 1 બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી 5મું મકાન. એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે

સુનીતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો, એ પૂછતી હતી માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં વસ્તીમાં અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: અમદાવાદમાં પહેલીવાર આ લોકો આવ્યા છે. ક્યારના કલાકોથી આપણું જ ઘર શોધતા હતા. આપણા વિનોદભાઈ સોની પાસેથી ટેલિફોન સરનામું લઈને.
1: હા સારું, બોલાવો.
2: નમસ્કાર બાબુજી, આપકો એક સમાચાર દેના હૈ.
1: ક્યા ફિર પાકિસ્તાનને નાપાક હરકત શરૂ કી?
2: બાબુજી, હમ કેપ્ટન નિલેશ કો લાયે હૈ.
1: હે? ક્યા મતલબ? નિલેશ કો લાયે હૈ? ક્યા છે, ક્યા છે? અરે કહા હૈ નિલેશ? સુના નહીં, કહા હૈ વો?
0: જી, કોફિન મે લાયે હૈ.
1: ક્યા કહા?
2: જી, પૂરે માન સન્માન સે, તિરંગે મે, શહીદોચિત આદર સે.
1: એક મિનિટ સાંભળો, સુનો, રોના ધોના બંધ કરો. મેરા બેટા મરા નહીં, શહીદ હુઆ હૈ, દેશ કે લિયે પ્રાણ સમર્પણ કિયા હૈ. નસીબ વાલા હૈ, 24 સાલ કા મેરા બેટા કેપ્ટન નિલેશ ને હમારે ખાનદાન કા નામ રોશન કિયા હૈ. હમારે પુરખો કી 100 પીઢીઓ કા નામ રોશન કિયા હૈ. હમારે ખાનદાન કા ઇતિહાસ આજ સુવર્ણમય હુઆ હૈ. ભારત માં કા લાલ સિયાચિન મોરચે સે આયા હૈ. સુનો, હમ સબ ઘર, મોહલ્લા, શહેર, પ્રદેશ ઓર ભારત દેશ આજ ગૌરવાન્વિત હુઆ હૈ. યાદ રહે, સબકો હાથ જોડ કે વિનતી કરતા હું, મેરા કેપ્ટન નિલેશ કુમાર આજ સે દેશ કા હુઆ હૈ, શહીદ હુઆ હૈ, ઉસકો વિરોચિત વિદાઈ દે. રાષ્ટ્ર કી એકતા, અખંડતા ઓર હમારી રક્ષા કે લિયે શહીદ હુઆ હૈ. મુઝે અભિમાન હૈ, એસે બેટે ઘર ઘર મે હો, આજ શહીદોત્સવ મનાએ, આજ ભારત માતા કા બેટા શહીદ હુઆ હૈ.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નિલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમા, આપ મને આશીર્વાદ આપો.
2: વિજય ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો.

0: પેલો ડુંગરો જોયો?
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો, એની જોડે પેલી આંબલી. આંબાને આંબલીને પ્રેમ, પૂછો કેમ? પ્રેમ એટલે પ્રેમ, પૂછાય નહીં કે

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો જો ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી.